0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

શહેર ની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેર નો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, આપણા શહેરની અંદર.

0: આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર. કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: જ્ઞાનામૃતમ આ પ્રસારણમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતા ને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને શક્ય એટલી સરળતાથી એને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એનો 12મો અધ્યાય જે ભક્તિ યોગ છે, અત્યંત સુંદર છે, કારણ કે આ એ અધ્યાય છે જેમાં ભગવાન કહે છે કે આવો ભક્ત મને પ્રિય છે, યો મદ ભક્ત સમે પ્રિય. આવું એક વખત નહીં, 5 વખત કહે છે. મારો ભક્ત મને પ્રિય છે એટલે ઈશ્વર એને અનન્ય ભાવે જે ભજે છે, તેને એ અનન્ય ભાવે ભજે છે એ જ બતાવે છે કે તેને તો ઈશ્વર પ્રિય છે જ, ભગવાનમાં તો એની પ્રીતિ છે જ, એ તો પોતાની જાતનું આત્મસમર્પણ કરી ચૂક્યો છે. પણ અહીં તો એનાથી આગળ વધીને કહે છે ભગવાનને પણ એ પ્રિય છે, ભગવાનને એ ગમે છે, ગમે છે એટલું નહીં પ્રિય છે, ભગવાન જાતે એને પ્રેમ કરે છે. શરૂઆત તો આવી રીતે થઈ હતી. 11મા અધ્યાય પછી અર્જુનના મનમાં પ્રશ્ન થયો હતો કે આ બે બાજુ વાત ચાલે છે, જ્ઞાનની વાત ચાલે છે, એક અવ્યક્ત અક્ષર બ્રહ્મ સ્વરૂપની વાત ચાલે છે અને બીજી સગુણ બ્રહ્મની વાત ચાલે છે, તો આમાંથી યોગવિત્તમ કોણ? તો જવાબ તો સહેલો કૃષ્ણએ આપી દીધો કે આ બે તો માર્ગ છે, બેમાંથી કોઈ પણ માર્ગે ચાલીને મને પ્રાપ્ત કરી શકાય છે. નિર્ગુણ નિરાકાર બ્રહ્મનો જો ઉપાસના કરતો હશે અને એ ઉપાસના કરતી વખતે પણ એ જો સર્વાત્મ ભાવથી ઉપાસના કરતો હશે તો એ મને પ્રાપ્ત કરશે, એમાં શંકા નથી. પણ એ માર્ગ થોડો કઠિન છે. સીધે સીધો પોતાની સ્વામી એક સગુણ સાકાર સ્વરૂપ છે એની ઉપાસના કરવી થોડી સહેલી પડે છે અને આત્મસમર્પણ કરવું થોડું સહેલું પડે છે. છેલ્લે યો મદ ભક્ત સમે પ્રિય સચ મે પ્રિય એમ જુદા જુદા શ્લોકોની અંદર 5 વખત કહેવાયું. આપણને પ્રશ્ન થાય કે આ 5 વખતના બદલે પાંચેયની અંદર ગુણોનો સરવાળો કરી અને આવા ગુણો જેની અંદર છે એ મને પ્રિય છે એમ એક વખત કહ્યું હોત તો ન ચાલત? તો વિદ્વાનો એમ કહે છે કે

એક શ્લોકની અંદર જુદા જુદા ગુણોનું વર્ણન કર્યું છે, જુદી જુદી અવસ્થાઓનું વર્ણન કર્યું છે. દરેક વ્યક્તિ ઓછા વધતા અંશે સ્થળ, કાળ, વ્યક્તિત્વ, અવસ્થા આ બધામાં થોડો થોડો ભિન્ન થઈ જાય છે. અને બધું બધાની અંદર ના હોય તો ઈશ્વર પ્રાપ્ત ન થાય. એવા કેટલાક વિશેષણો, એવા કેટલાક લક્ષણો, એવા કેટલાક ગુણો આની અંદર છે જે એક કરતાં વધારે વખત બોલાયા છે. પાંચમાં એક વખત પણ કહેવાયું અને ફરી પણ કહેવાયું હોય તો આપણને એમ થાય કે આ એક જ શ્લોકની અંદર પહેલા કહેવાયું હતું અને ફરીથી શું કરવા કહ્યું. તો પેલો પ્રશ્ન જે છે એમ જ છે કે એક નહીં પણ પાંચ શ્લોકની અંદર પાંચ વખત કહ્યું કે સમે પ્રિય મને તે ભક્ત પ્રિય છે, તો એ પાંચ જુદા જુદા પ્રકરણો છે એમ માનવું. જુદી જુદી અવસ્થાએ, જુદી જુદી પરિસ્થિતિએ, ભક્તની જુદી જુદી સ્થિતિઓ હોય ત્યારે તેનામાં જુદા જુદા ગુણો હોય તે અપેક્ષિત હોય. એટલે આ પણ પ્રિય છે, આ પણ પ્રિય છે. અને કેટલીક વસ્તુ એવી છે કે જે દરેકમાં હોય, એટલા માટે થઈને દ્વિરુક્તિ પણ થઈ છે. બે વખત પણ બોલાયું છે અને ભગવાને તો પાંચ પાંચ વખત કહી દીધું. પાંચ જુદા પ્રકરણો માનીને આપણે જોઈએ કે આ ભક્ત છે એ મને પ્રિય છે, આ ભક્ત છે એ મને પ્રિય છે, આ ભક્ત છે એ મને પ્રિય છે, થોડુંક એની અંદર આપણે સૂક્ષ્મતાથી જોવું જોઈએ. અને ઘણા વિદ્વાનોએ જુદી જુદી રીતે આ સૂક્ષ્મતાનો પ્રયોગ કર્યો છે અને જોયું છે. પણ મૂળ વાત આ છે કે અહીં એ વાત થઈ કે જે ભક્ત છે, જે અનન્ય ભાવે ભગવાનની શરણાગતિને સ્વીકારે છે, જે અનન્ય ભાવે પોતાની પરાયણતા ઈશ્વરને સમર્પિત કરે છે. હકીકતમાં તો 11મા અધ્યાયના અંતથી શરૂ થયું છે આ મત્પરઃ મત્પરાયણઃ, આવું કહેવાયું છે. તો ઈશ્વરની અંદર પોતાની જાતને સમર્પિત કરી દે એટલે પેલા ગુણો આપોઆપ વિકસતા જાય છે. હકીકતમાં એવો જે હોય તે મને પ્રિય છે, જરા મોટું કરીને કહે છે કે એવા ભક્તો મને પ્રિય છે, ત્યાં સુધી આપણે પહોંચ્યા છીએ 12મા અધ્યાયમાં. શું કહે છે છેલ્લે છેલ્લે આપણે જે જોતા હતા ત્યાં 19મા શ્લોકમાં તો એમ કહ્યું હતું, તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેતઃ સ્થિરમતિર ભક્તિમાન મે પ્રિયો નરઃ. આમાંની કેટલીક વસ્તુઓ બીજા આગળના શ્લોકોમાં કહેવાય છે, આપણે એની ફરી ચર્ચા ન કરીએ તો ચાલે એમ છે. તુલ્ય સમાનતા સમતા, નિંદા સ્તુતિ બંનેમાં, મૌની એને મુખર થવાની કોઈ જરૂર નથી, સંતુષ્ટ સંતોષ, શેમાં સંતોષ, ઈશ્વરમાં, કારણ કે એણે પોતાનું તો કશું રાખ્યું જ નથી, હું અને મારું એ તો એણે સમર્પિત કરી દીધું છે. અને એટલે ઈશ્વરથી ઈશ્વર વડે ઈશ્વરમાં એ સંતોષ અનુભવે છે, સંતુષ્ટ. યેન કેનચિત જે કંઈ મળે છે તેનાથી, અનિકેતઃ અનિકેત નો અર્થ છે ઘર વિનાનો, અનિકેત ઘર બાર વિનાનો, એટલે સાધુ થઈ જાય એવી અપેક્ષા અહીંયા ગીતાકારની નથી. એ વાત તો કરી જ નથી, પોતે જ્યાં છે ગૃહસ્થ રૂપે હોય તો ગૃહસ્થ રૂપે જે કરે છે તે કરતો જાય, એ તો અપેક્ષા છે. તો અહીંયા અનિકેત નો અર્થ આપણે એવો ન કરવો જોઈએ કે જે નિકેત વિનાનો છે. નિકેત એટલે જે રહેવાનું સ્થાન છે તે નિકેત કહેવાય, ઘર. એવો આપણે અર્થ ના લઈ શકીએ ઘર વિનાનો થઈ જાય, ઘર છોડીને નીકળી પડે, બહુ થઈ જાય, એ અર્થ નથી. અર્થ એ છે કે જ્યાં તે રહે છે
એનું નિવાસ સ્થાન

એનું આશ્રય સ્થાન, જ્યાં રહીને બધા કર્મ કરે છે, હકીકતમાં તો આપણું શરીર પણ આત્માનું નિવાસસ્થાન થઈ જાય છે. તો આ ભક્ત જે છે એ જ્યાં રહે છે ત્યાં, જેમ આગળ કહ્યું એમ, જે કંઈ કરે છે, જે કંઈ ખાય છે, જે કંઈ પીએ છે, જે કંઈ જ્યાં ક્યાંય, તો એને કોઈ પણ એક થી મમતા નથી. એટલે પોતે જે નિકેતમાં રહે છે એની સાથે પણ એ અહંતા મમતાથી બંધાયેલો નથી. એટલે મારું હોવા છતાં મારું નથી, એની સાથેની અહંતા મમતા, એની અંદર પોતાનો માલિકી ભાવ એના મનમાં હોય જ નહીં. કારણ કે માલિકી ભાવ તો સર્વનું, સર્વ કંઈ ઈશ્વરનું છે. એટલે અનિકેત એ એનું છે જ નહીં. પણ વારંવાર જે કહેવાય એ વાત છેલ્લે કહી કે સ્થિરમતિ, સ્થિર બુદ્ધિ વાળો હોય, ઈશ્વરમાં દ્રઢ શ્રદ્ધા, ઈશ્વરમાં દ્રઢ બુદ્ધિ જેની છે, મે પ્રિયો નરહ, તે મનુષ્ય મને પ્રિય છે, આવા લોકો મને પ્રિય છે. આ પ્રમાણે કહ્યું, મેં કહ્યું એમ આગળના પાંચ શ્લોકની અંદર કહેવાયું છે, યસ્ મે પ્રિય, 17મા શ્લોકમાં કહ્યું તું, મદ ભક્ત સમે પ્રિય, એવું 16મા શ્લોકમાં કહ્યું તું, સચ મે યસ સચ મે પ્રિય, એવું 15મા શ્લોકમાં કહ્યું તું, મદ ભક્ત સમે પ્રિય, એવું 14મા શ્લોકમાં કહ્યું તું, ઉપરા ઉપરી વારંવાર આવો મને પ્રિય છે એમ કહ્યું. પણ પાંચ પ્રકરણ કર્યા જુદા જુદા, અને પાંચેયમાં કેટલીક વસ્તુઓ રિપીટ થતી હોય તો રિપીટ કરીને પણ, પુનરાવર્તન કરીને પણ, બધી વખત એમ કહ્યું કે આવો ભક્ત જે હોય તે મને પ્રિય છે. આમાંનું એકાદું ઉપાડી લો, પાંચમાનું, અને એ પ્રમાણે જો બની શક્યા તો તમે ઈશ્વરનો પ્રેમ પામી શકશો. જુદા જુદા ગુણો ગણવા જતા 45-46 થી વધારે થઈ જાય, પણ બધા અન્યોને આશ્રિત છે. એટલે આમાંનો એક પણ તમે શ્લોક લઈ લો અને એમાં કહેવાયેલું છે એ પ્રમાણેનું પાલન કરો તો પણ ઈશ્વરને તમે પ્રિય છો. એ રીતે કહીએ તો એમ કહે કે વારંવાર વારંવાર ઈશ્વરે કહ્યું કે મારો ભક્ત મને પ્રિય છે. અનન્ય બુદ્ધિથી ભક્તિ કરતો હોય તો, અનન્ય ભાવથી ઈશ્વરની અંદર પોતાની આસક્તિ ધરાવતો હોય તો, સંપૂર્ણપણે થઈ જાય, શક્ય ન પણ બને, કારણ કે બધા ગુણોની વાત કરી છે, ઈશ્વરની અંદર બિલકુલ નિરંતર સ્થિર થઈ જાય, થોડો વખત માટે એની આસક્તિ બીજે જતી પણ રહે કદાચ, આવું બને તો કહે છે કે બને, વાંધો નહીં. એમ કરતા કરતા કરતા એનામાં આ વસ્તુ આવી જશે. એટલે કહ્યું કે સ્થિર ભક્તિ, સ્થિર મતિ, એવો થઈ જશે. અને એટલા માટે છેવટે 12મા અધ્યાયના અંતે કહ્યું કે યે તુ ધર્મ્યામૃતમિદં યથોક્તં પર્યુપાસતે શ્રદ્ધધાનામત્પરમા ભક્તાસ્તેતીવ મે પ્રિયાઃ, તે ભક્તો મને અતીવ પ્રિય છે. આગળના શ્લોક સુધી એક વચનમાં ચાલતું હતું, મે પ્રિયો નરહ, સચ મે પ્રિય, સ મે પ્રિય, એ પ્રમાણે ચાલતું હતું. અહીંયા એમ કહ્યું કે એવા ભક્તો મને પ્રિય છે, બહુવચનમાં આવી ગયા છે. એવો એકાદો નહીં, આ પ્રમાણે ભક્તિ કરનારા જે કોઈ હશે તે બધા મે મને અતીવ પ્રિયા, તે મને
अतीव

પ્રિય છે. જો 12મા અધ્યાયની શરૂઆતમાં અર્જુને પૂછ્યું તું કે યે ભક્તા હાત્વામ પર્યુપાસતે યે ચાપ્યક્ષરમ અભ્યક્તમ, જે લોકો તમારી સગુણ ઉપાસના કરે છે અથવા જે લોકો તમારા નિર્ગુણ સ્વરૂપની ઉપાસનામાં વ્યસ્ત છે, એમાંથી યોગવિત્તમ કયા? તો આ યે નો અંત અહીંયા આવ્યો આ 13મા, આ છેલ્લા શ્લોકમાં 12મા અધ્યાયના. યે, જો પેલામાં યે પૂછ્યું છે ને, અહીંયા એનો જ જવાબ છેલ્લે આવી ગયો. સમિંગ અપ કરે છે, આખું ઉપસંહાર કરે છે, અને ઉપસંહારમાં એમ કહે છે કે યે આગળ કયા ને ભાઈ ભક્તો, એના લક્ષણો કયા, સગુણ ઉપાસના કેવી રીતે થાય છે એ કહ્યું. તો યે જે દરમ્યામૃતમ એદમ, આ ધર્મ્ય અમૃત ની ઉપાસના કરતા હોય, કેવા? શ્રદ્ધાના. જો તું છે, યે તું, આ તો આમ ને આ તો તેમ, આપણે તો કહીએ ને ગુજરાતીમાં, એવો છે તું સંસ્કૃતમાં, એટલે છૂટા પણ પાડી શકાતા હોય, પેલાઓથી જુદા પણ થયા હોય. શ્રદ્ધાના, શ્રદ્ધાળુ, જે શ્રદ્ધાવાન ઉપર કહેવાયું તે શ્રદ્ધાપૂર્વક સ્વીકારીને, શ્રદ્ધયા પરયોપેતા એમ આગળ કહ્યું તું, પરમ શ્રદ્ધા. આ સિવાય બીજું કઈ હોય છે કે નહીં? આ વચનો જે કહેવાયા છે ને, પરમ વચનો છે, ઈશ્વરના પોતાના વચનો છે. પછી શ્રદ્ધા કેમ ના હોય? પછી એની અંદર there is not to question why, there is but to do and die. શ્રદ્ધાનાહ મત પરમાહ. 11મા શ્લોકનો છેલ્લો શબ્દ આપણે શ્લોક યાદ કરીએ, 55મો. મત પરાહ, મત પરમાહ, મત કે ત્યારે ઈશ્વરને, સગુણ ઈશ્વરનું સ્વરૂપ એવું આપણે સમજતા આવ્યા છીએ. તો ઈશ્વરમાં જે લોકો પરાયણ છે, ઈશ્વરને પરાયણ છે, શ્રદ્ધાપૂર્વક ઈશ્વરને પરાયણ થઈને યથોક્તમ, આગળ જે કહેવાયું તે યથા ઉક્તમ, આગળ જે કહેવાયું ને એ બહુ લીલયા નથી કહેવામાં આવ્યું, સામાન્ય કહેવામાં આવ્યું નથી. એ કેવું છે? ધર્મ્યામૃતમ, ધર્મ્યમ અમૃતમ, ધર્મમય અમૃત છે. આગળ જે કહેવાયું તે ધર્મમય અમૃત, અમૃત છે, સુધા છે, મધુર લાગે, અમૃતની લાક્ષણિકતા છે. અમૃત મધુરતમ, દુનિયાનું સર્વથી મધુર વસ્તુ કઈ? કાન પૃચ્છામ સુરા સ્વર્ગે નિવસામો વયમ ભુવિ, કિંબા કાવ્યરસ સ્વાદુ કિંબા સ્વાદીયસી સુધા. અમૃત વધારે સ્વાદિષ્ટ છે કે કાવ્યરસ વધારે સ્વાદિષ્ટ છે? આ પૂછવું હોય તો કોને પૂછીએ કે દેવો તો સ્વર્ગમાં રહે છે, એ અમૃતને ચાખે છે, અમે પૃથ્વી ઉપર રહીએ છીએ, કાવ્યરસને ચાખીએ છીએ, તો કાવ્યરસ મધુર કે અમૃત મધુર? કૃષ્ણ કહે છે કે અમૃતને અહીંયા લઈ આવ્યો છું. આ જે વાણી છે એ અમૃતમય વાણી છે, સુધામય વાણી છે, અને ધર્મ્ય છે, પવિત્રતામય વાણી છે. ધર્મનું રહસ્ય આની અંદર છે, એટલે ધર્મ્ય છે. શું કરવું અને શું ન કરવું એનો વિવેક આવે ત્યારે ધર્મ આવ્યો કહેવાય. તો એ વિવેક છે અહીંયા, ધર્મ્ય અમૃત. ખાલી સુંદર બહુ મધુર લાગે છે ને આપણે એનું સેવન કરીએ ને કે આ અમૃત સમાન છે, તો સમાન છે.

प्रेम के ऊपर से, आ अमृत छे अने धर्मीय एटले धर्ममय, धर्म ने योग्य धर्ममय अमृत छे जे ऊपर कहवायू ते आजे बारमा अध्याय मां मैं तने कहूं ते बधुं धर्मीय अमृत छे एनु सेवन करे, એનું સેવન કરવા માટેની શરતો છે શ્રદ્ધા અને આત્મસમર્પણ. શ્રદ્ધાનાહ મત પરમાહ ભક્તાહ, શ્રદ્ધાવાન મને પરાયણ થઈને ઉપર જે કહેવાયું એ પ્રમાણે જે આત્મસમર્પણ કરે છે એવા ભક્તો મને અતિવ પ્રિય છે. એનો અર્થ એ નથી કે જે લોકોએ નિર્ગુણ ઉપાસના કરી અક્ષર બ્રહ્મનું સેવન કર્યું એ લોકો ઈશ્વરથી દૂર છે એવું નથી, એ પણ ઈશ્વરને પામે છે, એ પણ ઈશ્વરને પામે છે. પણ એ મુશ્કેલ એટલા માટે છે કે એમની અંદર પણ દેહાભિમાન તો હોય છે, હું કરું હું કરું, એ જ અજ્ઞાનતા. દેહનું અસ્તિત્વ છે, દેહાભિમાન છે, એટલે એમણે કહ્યું હતું કે અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહવદ ભીરવાભ્યતે. દેહવદ જે દેહધારી છે એ મુશ્કેલીથી અવ્યક્ત ગતિને પ્રાપ્ત કરી શકે છે. દેહાભિમાન જાગૃત હોય છે માટે એની વાત હવે 13મા અધ્યાયમાં કરવાની છે. તો અહીંયા મને આ પ્રકારના ભક્તો અતિવ પ્રિય છે, અતિવ પ્રિય. સરખામણી કરવાની વાત હતી ને, યુક્ત તમ કોણ, તો અહીંયા આવી ગયું અતિવ. આ પ્રકારના ભક્તો મને અત્યંત પ્રિય છે, માટે મારે પરાયણ થઈને કર્મ કરનાર એ મારો પરમ ભક્ત, એ મને અતિવ પ્રિય છે. બાકી તો મને પ્રાપ્ત કરી શકશે, ઈશ્વરને પ્રાપ્ત કરી શકશે. આમ 12મા અધ્યાયના છેલ્લા અધ્યાયમાં કહ્યું કે આવા ભક્તો મને પ્રિય છે. હું પ્રિય છું એટલું પર્યાપ્ત નથી, બે સાઈડથી છે. તો અહીંયા 12મા અધ્યાયનો અંત આવે છે. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે ભક્તિ યોગો નામ દ્વાદશોધ્યાયઃ. હવે 13મા અધ્યાયમાં જોવાનું છે. આપણે જે છેલ્લે કહેતા હતા એ યાદ રાખવાનું છે કે પેલી અવ્યક્ત ગતિ જે છે, અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહવદ ભીરવાપ્યતે. દેહવાન માણસો, આપણો દેહ છે અને અવ્યક્તની ઉપાસના કરવી છે તો દેહાભિમાન આપણને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી રૂપ બને છે. એ સમજાવવા માટે અહીંથી 13મો અધ્યાય શરૂ થાય છે. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ એવું એને નામ આપે છે. શરૂઆત જ એમ કરે છે, ઇદમ શરીરમ

प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः। મજાની વાત છે, હમણાં આપણે કહ્યું કે નિર્ગુણ ઉપાસના કરતી વખતે દેહાભિમાન આપણને દેહ છે, શરીર છે, અને શરીર છે એટલે શરીરના ધર્મો છે, આંખો જોવે છે, કાન સાંભળે છે, નાક સૂંઘે છે, પગ ચાલે છે, હાથ પકડે છે, આ બધી ઇન્દ્રિયો જે છે એનું બનેલું તો શરીર છે।

0: इदं शरीरम आ शरीर, इदम शरीरम, जो शरीरम नी पहला इदम शब्द बाप रहे आ शरीर, आ शरीर त्रिजो पुरुष, इदम शरीरम। अपने अपनी बात करता हो ये तो एम कि अपना शरीर नी बात करवानी हो तो अपने एम कि हूं बीमार छु, हूं लंगड़ो छु, मारो भाई छे, मारा पिताजी हता, हूँ ने मारू छे शरीर ने साथे जोड़ायेलू, कारण के अंदर रहेलो आत्मा जे एम के हूँ शरीर छू। कोई आपने एम अमे नाना हता ने रमत रमता के मने अड़जे, कोई अड़वा आवे एटले हाथ ने अड़ी जाए तो आपणे के आ तो मारो हाथ छे, मारो आ मारो केनार हूँ कोण। सवाल अहींयाथी शुरू थाय, एटले वेदांतनी अंदर पेली पंचकोषनी वात आवे छे, अन्नमय कोष। आजे आपणु शरीर छे ते अन्नमय कोष छे, कोष कोष, कमळ बीड़ायेलू होय ने त्यारे एने कोष कहेवाय। मानो के कोई भमर रात्रे जईने मध चूसतो होय अने रात पड़ी जाए एटले पेलू कमळ बंद थई जाय तो भमरो अंदर कोषनी अंदर बीड़ायेलो छे, એ કોષ છે, સરસ મજાનો સુંદર સુવાળો સુગંધી પણ કોષ છે। તલવાર મ્યાનમાં જાય ને એટલે મ્યાન એ એનું કોષ છે, મ્યાનને તલવાર ના કહેવાય પણ આપણે કહીએ છીએ। તો આ શરીર જે છે તે શરીર શું છે, અન્નમય કોષ છે, એટલે એને ત્રીજો પુરુષમાં કીધું ઇદમ આ શરીર, ઇદમ શરીરમ કૌંતેય, હે કૌંતે, હે અર્જુન, આ જે શરીર છે ને, પેલી આગળ વાત કરી એનો અનુસંધાન સાંધી લો, આ જે શરીર છે ને એને ક્ષેત્ર કહેવાય, એ ક્ષેત્ર છે। ક્ષેત્રનો સાદો અર્થ છે ખેતર, ક્ષેત્રનો સાદો અર્થ છે ખેતર, ખેતરની અંદર આજે મગ વાવ્યા છે તો મગ ઉગશે, કાલે ચણા વાવ્યા છે તો ચણા ઉગશે, ઘઉં વાવ્યા છે તો ઘઉં ઉગશે, તમાકુ વાવ્યું છે તો તમાકુ ઉગશે, વાવશો તે ઉગશે, એને ક્ષેત્ર કહેવાય। ક્ષેત્ર પોતાની મેળે કંઈ નથી કરતું, વાવનાર કરે છે। इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते, आजे शरीर छे आपणु पंचभूतनु बनेलु, ए शरीर छे शू छे, क्षेत्र छे, मानो के ए एक खेतर छे, अने खेतर ने जाणनारो जे छे ए क्षेत्रज्ञ छे। એને તત્વત એને સારી રીતે તદ્યો વેત્તિતમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ, એને જાણનારાઓ જ્ઞાનીજનો શું કહે છે કે જો શરીર ખેતર છે તો એ શરીરને જાણનારો જે છે એ ક્ષેત્રજ્ઞ છે। બે તત્વોની વાત કરી, જે સાંખ્ય દર્શન કહે કે પ્રકૃતિ અને પુરુષ બે તત્વો છે, વેદાંત એમ કહે કે બ્રહ્મ અને માયા બે તત્વો છે, તો આ બે તત્વોની વાત થઈ અહીંયા, ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞ, ઇદમ શરીરમ આ શરીર ક્ષેત્ર છે, અને એને જાણનાર જે તત્વ છે એ પણ તત્વ છે, એ જાણનાર તત્વ છે એ ક્ષેત્રજ્ઞ છે। તો આપણે આજે 13મા અધ્યાયનો આરંભ કર્યો છે અને 13મો અધ્યાય ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ છે। અત્યાર સુધી બહુ રસિક વાતો આપણે સાંભળી 11મા 12મા અધ્યાયની અંદર, પણ અહીંયા જ્ઞાનની વાતો ફરી શરૂ થઈ છે, જરા ધ્યાનપૂર્વક એને સમજવી પડશે। આપણે હવે પછીથી 13મા અધ્યાયના બીજા શ્લોકથી શરૂઆત કરીશું, ત્યાં સુધી આપણે વિરામ લઈએ અને આવતીકાલે ફરી મળીએ। ધન્યવાદ
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત। આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4

0: એમ રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો.
1: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
2: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88-95-12-99-66-88 પર તમારા સંદેશ

ઇચ્છાઓની પ્રતિભાઓ મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो। रेडियो पालनपुर 90.4 FM।
1: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે। બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન।
2: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ

0: અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11 થી રાત્રે 10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગ ની પાસે પાલન.
1: હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. પાનખરે વનોને પર્ણહીન બજાવી દીધા હતા. હવે માર્ચ એપ્રિલમાં વૃક્ષોને નવી કૂંપળો ફૂટવા માંડી છે. નાના નાના છોડ અને ઝાડીઓમાં પણ વસંતનો ઝીણો સળવળાટ ઉદ્ભવ્યો છે. જોકે ઝરણાઓ દિવસે ને દિવસે ક્ષીણ થતા જાય છે. આવતા સત્રથી મારે શાળા અને પ્રૌઢ શિક્ષણના વર્ગો શરૂ કરવા છે. એ માટે તાલુકે જવાનું થયું ત્યારે રસ્તામાં કીકા વૈદને પણ મળી લેવાનું વિચારીને હું નીકળ્યો. કીકા વૈદે મને સાજો કર્યો, પણ નર્મદા તટેથી નીકળતા અગાઉ તેમને મળી લેવાનું હું ચૂકી ગયો હતો. વૈદને આપવા મધની 4 બોટલો લઈને હું હરીખોવાળા જાંપેથી બહાર નીકળતો હતો અને પૂર્યા સામે મળી કે થે પૂછીને ગેટ પર હાથ દઈને ઊભી રહી. બેવરી, કીકા વૈદને મળીને તાલુકે જવું છે, મેં જવાબ આપ્યો. પૂર્યાએ આંખો વિસ્તારી અને કહ્યું, ઇહાં સે તો બહુત લંબા પડે હે. મને આ એક જ માર્ગની ખબર હતી. હું કશો જવાબ આપ્યા વગર ઊભો રહ્યો. પૂર્યાએ કહ્યું, બીવરી તલક હું ચલું હું સાથ, તેસીલ તક નહીં આવું. મારી રજાની રાહ જોયા વિના જ તે મને ઠેર જરા કહીને અંદર ચાલી ગઈ. પૂર્યા પાછી આવી ત્યારે 2-1 વર્ષનો એક બાળક તેની સાથે હતો. પૂર્યા તેની સાથે તેની બોલીમાં વાતો કરતી આવતી હતી. આવીને કહે, રામ બલિકા હે છોરા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ તમને અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: એ જે હોય તે, પણ તું તેને સાથે કેમ લઈ આવી? મેં પૂછ્યું. તેડી તેડીને થાકી જઈશ, પુર્યાએ કંઈ જવાબ ન આપ્યો. ઓઢણીનું ખોયું કરીને બાળકની પીઠ પર બેસાડ્યો અને ગાતી રમતી ચાલી. તું આખો વખત ગીતો શું ગાય છે? મેં પૂછ્યું. જ્યારે જોઈએ ત્યારે ગાતી જ હોય છે. પુર્યા ઊભી રહી, સહેજ નમીને પાછી ફરી, પછી હસી અને બોલી, મો અચ્છા ગાઉં હું. સારું ગાય છે, પણ મને કઈ તારી બોલીના ગીતો સમજાય નહીં, મેં જવાબ આપ્યો. પછી પુર્યા વાતોએ ચડી.

0: મારી આગળ ચાલતી રહી અને કેટકેટલી વાતો કરતી રહી. તે આદિવાસીઓના ગીતો ગાય છે તે તેણે મને સમજાવવા કોશિશ કરી. હોળીના, વાવણીના કયા વૃક્ષનો કેવો ઉપયોગ કરી શકાય, તેના પાન અને ફળનો સ્વાદ કેવો છે અને તેના કયા વૈદકીય ગુણો શું છે તેવું પણ તેના ગીતોમાં આવે. એક સાવ જુદા જ પ્રકારના ગીતનો અર્થ તેણે મને સમજાવ્યો. અમારા પરદાદાને ચાર આના માથે ઉપાડી શકાય તેટલા વાંસ મળતા. દાદાને એટલા જ વાંસ એક રૂપિયામાં મળ્યા. બાપાએ 3 રૂપિયા દેવા પડતા અને અમારે તો 1 વાંસના 4 રૂપિયા આપવા પડે છે. આર્થિક ઇતિહાસને વણી લેતા ગીતો હોય તેની મને નવાઈ લાગી. મેં તે ગીત નોંધી લીધું. પૂર્યા કહે કે આવા બીજા કેટલાય ગીતો તેને મોઢે છે. ઝાડના ગીત ઉપરાંત સીતાજીને શોધવા નીકળેલા રામનું ગીત અને આવા ગીતો પણ તેને આવડે છે. ત્યાંથી માંડીને રામ બલિ દુષ્ટ છે, તેના પર શંકા કરે છે સુધીની વાતો તે કરતી ગઈ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: મેરા પેટ નહીં, તેણે વચ્ચે કહ્યું. એ વાસ્તે બોલે હે મુને, કહી તે થોડું મૌન રહી. પછી મારા તરફ ફરીને ઊભી રહી. તેના કાળા નમણા ચહેરા પર દુઃખની એક ઝલક ચમકી અને તરત જ તેનો પેલો પરમ આનંદ તેની આંખમાં આવીને બેઠો. તે હસી પડી અને બોલી, મેરા કા મુની જાઉં સાસરે. એક સાથે આવડો આનંદ અને આટલો વિષાદ આ હંમેશા હસતી કૂદતી વનબાળા મનના કયા ખૂણામાં સમાવી રાખતી હશે એ વિચારતા મેં કહ્યું, એ કંઈ બરાબર ન કહેવાય. કોઈ કંઈ કહે એટલે પતિને છોડી દેવાય. ઓ મારે, પૂર્યા ખડખડાટ હસી પછી બોલી, ઓહિશ તો હે સબન કી જડ, સચ બોલને સે ડરે હે, કહીને તે અટકી ગઈ. તેની મોટામાં મોટી ફરિયાદ તેના પતિ પ્રત્યે હતી. બીજા તેને બોલે ત્યારે બચાવ કરવાને બદલે તે પણ પૂર્યાને પુત્રહીન કહેતો. પોતાનો બચાવ ન કરી શકે તે પતિને પતિ માનવા પૂર્યા તૈયાર ન હતી. પૂર્યાએ સ્પષ્ટ ન કહ્યું, પણ મને લાગ્યું કે પૂર્યાની આ સ્થિતિ માટે કદાચ તેનો પતિ કારણરૂપ હોઈ શકે. વચ્ચે એક ઝરણા પાસે

0: અમે નાસ્તો કરવા રોકાયા. આ અરણ્યમાં ચાલતા જવું હોય તો કંઈનું કંઈ ખાવાનું સાથે રાખવું પડે, અથવા કયા વૃક્ષનું પાન, ફળ, ફૂલ કે મૂળ ખાઈ શકાય તેનું જ્ઞાન હોવું જોઈએ. નહીતર પથરાળ ઢોળાવોવાળી વન કેડીઓ થકવી નાખે અને ખાલી પેટે એક ડગલું ભરવું પણ મુશ્કેલ બને. જમતા જમતા પુર્યાને મને પૂછ્યું કે હું મારી પત્નીને કેમ સાથે નથી લાવ્યો, મારું લગ્ન જ નથી થયું, કહેતા મને લ્યુસી યાદ આવી. કેટલાય સમયથી મેં કે તેણે એકબીજાને પત્ર લખ્યો નથી. પૂર્યાએ પૂછ્યું, બંગા જેસન તો નહીં હે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: બંગાને શું છે તે મને ખબર નથી, મેં જવાબ આપ્યો. પુરિયા ફરી હસી પડી અને બોલી, લકી કો દેખ બેઠા ઓ તો ચલી ગઈ. કહેતી તે ઊભી થઈ ઝરણામાં હાથ બોળીને ધોયા, કોબો ભરીને પાણી પીધું, રામબલીના છોકરાને પાણી પાયું, પછી આવીને વાસણો લીધા, સાફ કર્યા અને મને એક વાડકો ભરી પાણી લાવી દીધું. બચેલો નાસ્તો અને વાસણ થેલામાં ભરતા તેણે બંગાની વાત કહી. લક્ષ્મીના માતા પિતાએ બંગા 100 મરઘી લાવી આપે તો લક્ષ્મીને બંગા સાથે પરણાવવી તે શરત મૂકેલી. બંગા 3 મહિનામાં એટલી મરઘી લાવી આપવાનો હતો. દરમિયાન નારાયણીઓ વચ્ચે આવ્યો. નાણિયા બોલે હે તો રેલવાઈ મેં હે. મેં જાનું હું ઓની રેલવાઈ મેં, ઓ તો કાંભે પોટકે કંત્રાક મેં લગે હૈ.

0: ભુરિયાએ કહ્યું. નારણીઓ રેલવેના સ્લીપર બદલનારા કોન્ટ્રાક્ટરને ત્યાં કામ કરે છે અને એ કંઈ રેલવેનો કર્મચારી ન ગણાય તેની સ્પષ્ટ સમજ આ સ્ત્રીને છે તેવી મને નવાઈ લાગી. મેં હસીને કહ્યું, સાચી વાત છે, એ કંઈ રેલવેની નોકરી ન કહેવાય. ઓહિશ તો, કહેતી પૂર્યા ઉઠી બાળકની પાછું ખોયામાં ટાંગ્યું અને પીઠ પર લટકાવ્યું. અમે આગળ ચાલતા થયા અને પૂર્યાએ કહ્યું, સંબંધ શૈતાન હોવે હે. તેના કથન વિશે મારે કંઈ કહેવાનું ન હતું. હું મૌન રહ્યો અને પૂર્યા બોલતી ગઈ. નારાયણે લક્ષ્મીના પિતાને સમજાવે કે પોતે સારા પગારથી કાયમી કામ પર છે. માલગાડીમાં બેસીને સ્લીપર અને પાટા લેવા મૂકવા ટિકિટ લીધા વગર જ છેક જબલપુર જઈ આવી શકે છે. મોટા સાહેબો તેને નારણ કહીને બોલાવે છે. બસ પોતાની પુત્રીના સુખનો વિચાર કરતા પિતાને આનાથી વધુ શું જોઈએ. વળી 100 મરઘી તો બંગાની 3 માસની મુદત સામે નારણીઓ તો 1.5 માસમાં જ લાવી આપવાનો હતો. કાં ભાઈ, પાટા પાસે વ્યાજે એડવાન્સ પૈસા તેને મળે જ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત

0: આવ્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
1: લક્ષ્મીનો વિવાહ નારાયણિયા સાથે થઈ ગયો. બંગાએ કોઈ ઝઘડો ઊભો ન કર્યો. તે માત્ર એક વાર લક્ષ્મીના પિતાને અને પછી નારાયણિયાને મળ્યો અને તેમને સ્પષ્ટ સમજાવી આવ્યો કે જો લક્ષ્મી ભૂખે મરશે, તેને પહેરવા ઓઢવાની ખામી આવશે, લક્ષ્મીના પૈસામાંથી નારાયણિયો કંઈ વાપરશે કે તેને કોઈ પણ જાતનું દુઃખ દેશે, તો બંગા નારાયણિયાને લક્ષ્મીના મા બાપના માથા ફોડી નાખશે. મેં તો કહું હું, ઓ લખી કાજ માથા પહેલે ફોડ, પૂર્યા જાણે બંગાને સામે ઊભો રાખીને કહેતી હોય તેમ હાથનો લટકો કરીને બોલી. એમાં લક્ષ્મીનું માથું શા માટે ફોડવું? મેં પૂછ્યું. ઓઈશ તો ગઈ રેલવાઈ મેં બેઠણે, પૂર્યા હસીને બોલી. આ આગળ કંઈ વાત થાય તે પહેલાં પાછળથી કોઈએ બૂમ પાડી, પૂર્યા હો, અને અમે ઊભા રહ્યા. અમે પાછળ જોયું તો ઝુડકો લગભગ દોડતો આવતો હતો. આવતા વેતત્તે પૂર્યાને વળતો હોય તેમ ઉગ્ર સ્વરે તેની ભાષામાં કંઈક કહેતો રહ્યો. પછી મને સમજાવ્યું કે પૂર્યા કોઈને કશું કહ્યા વગર રામબલીના છોકરાને લઈ આવી હતી. કેન્દ્ર પર બાળકની શોધખોળ ચાલી. એ તો સારું થયું કે બીતુ બંગાએ પૂર્યાને બાળક સાથે જતી જોયેલી. મેં પણ ઝુરકાનો સાથ આપ્યો અને પૂર્યાને કહ્યું, આમ કોઈને કહ્યા વગર કેમ ચાલી આવી અને પાછી છોકરાને ઉઠાવી લાવી? પૂર્યા કંઈ બોલી નહીં. પોતે કંઈ ખોટું કર્યું છે તેવું તેને લાગ્યું જ નહીં. અમારા બધા પર તેને ક્રોધ આવ્યો. તે ત્યાંથી પાછી આશ્રમ તરફ ચાલવા લાગી. કદાચ તેની આંખો ભરાઈ આવી હતી. ઝુરકો તેની પાછળ બબડતો ચાલ્યો. હું એકલો કીકાવેદને ગામ પહોંચવા સામેની ટેકરી ઓળંગવા કેડીએ ચડ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: કિકો વેદ ઘરે ન હતા, બે દિવસ પછી આવવાના હતા. ગોરાણીને મેં મધ આપ્યું, થોડા પૈસા આપ્યા તો કહે એ વેદરાજને આપજો, મને ખબર નથી. ગોરાણીએ સુપરિયાના ખબર પૂછ્યા, તેના માતા પિતાને સંભાળ્યા. મને થયું કે તે વનિતા વિશે કંઈક વાત કાઢે તો સારું, પણ તેવું ન થયું. હા, તેમણે બીતુબંગાને યાદ કરીને વનિતા વિશે કહ્યું, નારદીના છોકરા બીતુડો અને એનો ભાઈ. મને ચા આપતા ગોરાણી બોલ્યા, નારદીનો વર બંગાના જન્મ પહેલા તાવમાં મરી ગયો. વનિતા નારદીને પોતાને ઘરે લઈ ગઈ. વર વહુ બે જણા ખાદીવાળા અને નવો નવો આશ્રમ કાઢેલો. તે જેમ તેમ ગાડું ગબડાવે એમાં નારદી ને તેના બે છોકરા, પેલા બે પોતે અડધું ખાય ને આદિવાસીને ખવડાવે એવા કહી ગોરાણી ઘરકામે વળગ્યા. પાણીયારું સાફ કરતા વળી આગળ બોલ્યા, ગણેશ શાસ્ત્રીની ને સુરેનની ભાઈબંધી પાકી, એટલે વનિતાની છોકરી ગ્વાલિયરની મોટી નિશાળે ભણી. એ ભણી તોય પછી અહીંયા જ આવીને રહી. ગોરાણીએ કામ પૂરું કરીને મારા સામે બેસતા પૂછ્યું, રાત રોકાવાનો છે તો રોકાઈ જા, કાલે વૈદરાજ આવશે. કાલે વૈદરાજ આવશે? મેં પૂછ્યું. નહીં આવે, એને તો 2 દિવસ થશે જ, કદાચ 3 પણ થાય, પણ તું આવ્યો તો રોકાઈ જા. ના, મેં કહ્યું, જઉં ફરી ક્યારેક આવીશ, પાછું એકલો છું અને રસ્તો લાંબો છે. બીતુને સાથે લાવવો હતો ને, ગોરાણીએ કહ્યું. પછી હસીને બોલ્યા, એ બે ભાઈ આવે તો ભેગા જ આવે, નામે એવા પાડ્યા છે બીતુ બંગા, બોલીને તો એ એક જ નામ બોલતા હોય એવું લાગે, કહેતા ગોરાણીનો સ્વર આદ્ર થયો. તેમણે આગળ કહ્યું, અને એમણે આગળ શું કહ્યું એ આપણે જાણીશું નાનકડા બ્રેક બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: મીતુબંગા બોલીએ તો એક જ નામ બોલતા હોય એવું લાગે, કહેતા ગોરાણીનો સ્વર આદ્ર થયો. તેમણે આગળ કહ્યું, ને છે એવું ભાઈ, બે જીવ એક જેવા છે. નારદી મરી ગઈ, વનિતા નહીં, છોકરી કોલેજ ભણે, બંગો માળ 3 વર્ષનો. આ તમારા વેદરાજ છોકરાને તેડવા ગયેલા કે અહીં લાવીને રાખું તો દવા ખાંડવા બાંધવામાં મદદરૂપ થાય, અને છોકરા પણ રખડે નહીં, પણ માળા ન આવ્યા. બીતુએ માં ઉછેરે એમ બંગાને ઉછેર્યો. એને કેળમાં તેડીને જંગલમાં ભટકાર કરે અને ક્યાંક જગ્યા ભાળી નથી કે છીણી હથોડા લઈને બેસે કાંક બનાવવા. ગોરાણીની વાતો સાંભળવાની મજા પડતી હતી, પણ મારે મોડું થતું હતું. વનિતાના આટલા ઉલ્લેખ પછી પણ તે ક્યારે ને ક્યાં ચાલી ગઈ તે વાત ન આવી તેવી મને નવાઈ લાગી અને થોડો વસવસો પણ રહ્યો. વૈદરાજ આવે ત્યારે ફરી આવીશ કહીને મેં રજા લીધી. પાછા ફરતા કોઈ વાહન ન મળ્યું. અંતે એક ડિલિવરી વેન ભાડે કરી, ડ્રાઈવર પાસે બેઠો. એ પણ કેવો આનંદી હતો. રસ્તામાં કોઈ આદિવાસી મળે કે કોઈ પણ જતું આવતું મળે તો હાથ ઊંચો કરે, પછી મને કહે, મોજ મેં આવેંગે એ લોગ, સોચેંગે આજ ડ્રાઈવર સાહેબ, અને હમકો સલામ કરી. સાતવા મોડે મને ઉતારતો ગયો અને કહે, સલામ કે જઈયો, પછી મજાકમાં કહેતો હોય તેમ કહે, શેર હોતે હૈ ઇસ જંગલ મેં. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આવતા એપિસોડમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર, આરજી અંજલિની સાથે.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલન.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: CIET NCERT presents audio book Curiosity, textbook of science.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં.
3: એક સમયની વાત છે, એક ગામમાં એક ઉદાર ઉંદર રહેતો હતો. તેનો મિત્ર દૂર એક શહેરમાં રહેતો હતો. એક દિવસે ગામડાનો ઉંદર શહેરમાં રહેતા તેના મિત્રને પોતાની સાથે રહેવા માટે આમંત્રણ આપે છે. જ્યારે તે શહેરી ઉંદર તેના ઘરે આવે છે ત્યારે ગ્રામીણ ઉંદર પોતાના ખુલ્લા હૃદયથી અને પૂરા મનથી તેની આગતા સ્વાગતા કરે છે. ગ્રામીણ ઉંદર ઘણી બધી અલગ અલગ સ્વાદિષ્ટ વાનગીઓ શહેરી ઉંદરને પીરસે છે. આટલું કર્યા છતાં શહેરી ઉંદરને ગામડાનું વાતાવરણ ગમતું જ નથી. તે કહે છે, મારા મિત્ર, તું આ રીતે ગામડામાં કેવી રીતે રહી શકે છે? તું અહીં રહીને તારો સમય અને શક્તિ બગાડી રહ્યો છે. કેટલાક દિવસ તું શહેરમાં રહેવા આવ, હું તને બતાવીશ કે જીવન શું છે. ત્યારે શહેરી ઉંદર ગ્રામીણ ઉંદરને તેના ઘરે આમંત્રણ આપે છે અને આવકાર માટે આભાર માની ત્યાંથી નીકળી જાય છે. થોડા સમય પછી ગ્રામીણ ઉંદર તેના શહેરી મિત્રના ઘરે જાય છે. શહેરી ઉંદર ખૂબ વિશાળ ઘરમાં રહે છે. તે શહેરની વચ્ચે આવેલું હતું, જે એક મેજબાની માટેનો મોટો ઓરડો હતો, જ્યાં ઢળક વાનગીઓ પીરસવામાં આવતી હતી. શહેરી ઉંદરે ગ્રામીણ ઉંદરને મોટા ટેબલ પર ઘણી બધી વાનગીઓ પીરસી. જ્યારે ત્યાં બે માખીઓ સગાઈના ભોજનનો આનંદ લઈ રહી હતી ત્યારે તેમણે ભસવાનો અવાજ સાંભળ્યો અને કુરકવાનો અવાજ બહારથી આવી રહ્યો હતો. આ શું છે? ગ્રામીણ ઉંદરે પૂછ્યું. અરે કંઈ જ નથી, આ તો ફક્ત શેઠના કૂતરા ભસે છે, શહેરી ઉંદરે કહ્યું. પરંતુ ગ્રામીણ ઉંદરને તેના જવાબથી સંતોષ નહોતો. ત્યારે જ ઓરડાનો દરવાજો ખુલ્યો અને નૃત્યાંગનાઓ 4 કૂતરાઓ સાથે અંદર પ્રવેશે છે. ગ્રામીણ ઉંદર ડરીને ટેબલ ઉપર ચડી જાય છે અને તે બીજા ઓરડાના એક દૂરના ખૂણામાં પોતાને સંતાડી દે છે. જ્યારે તે નાચનારા કૂતરા સાથે જતા રહે છે ત્યારે તે બંને ઉંદર બહાર આવે છે અને હજી પણ તે ડરેલું હતું. તે ગ્રામીણ ઉંદર તે નિમંત્રણ માટે તેને આવજો કહી ત્યાંથી નીકળે છે અને કહે છે, આ શહેરની સારી જિંદગી હોય જેમાં હંમેશા આતંક હોય છે તો આના કરતા મારા ગામડાનું જીવન વધુ સારું અને શાંતિપૂર્ણ છે. તમારી સ્વાદિષ્ટ વાનગીઓ સાથે હંમેશા માથા પર તલવાર લટકતી હોય છે. આના કરતા મારી ગામડાની સાદી રોટલી જ સારી. મારા મિત્ર, તું મારા ઘરે પધારજે, તારું હંમેશા સ્વાગત છે. અને ગ્રામીણ ઉંદર ફરીથી તેનો આભાર માને છે અને પોતાના સુંદર ગામમાં પાછો ફરે છે.
2: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.

કોઈ એક નગરમાં એક સુથાર રહેતો હતો. તેને સુથારી કામ આવડતું જ નહોતું. એથી તેણે વિચાર્યું બાજુના કોઈ ગામમાં જઈને નવેસરથી ધંધો ચાલુ કરવો. આથી તે અને તેનું કુટુંબ ચાલી નીકળ્યા. રસ્તામાં એક ઊંટડી પોતાના બચ્ચાને જન્મ આપવાની પીડાથી તરફડતી હતી. સુથારની પત્નીએ કહ્યું, થોભો, આપણે આ ઊંટડીની મદદ કરવી જોઈએ. અને તે રોકાય છે અને ઊંટડીની મદદ કરે છે. ઊંટડી એક બચ્ચાને જન્મ આપે છે. નાના બચ્ચાને અને ઊંટને લઈને સુથાર અને તેનું કુટુંબ આગળ વધે છે. સુથાર ઊંટોનું ભરણ પોષણ કરવા લાગ્યો. એ રોજ ઊંટોને લઈને નજીકના ઉપવનમાં ચરાવવા માટે લઈ જતો. આ ઊંટોમાં પેલું ઊંટનું બચ્ચું પણ હતું. તે બચ્ચું ઘણું તોછડું અને અભિમાની હતું. એ દરેક વખતે બધા ઊંટોથી પાછળ રહી જતું. સુથારે એના ગળે ઘંટડી બાંધી હતી, જેથી એ છૂટું પડી ગયું હોય ત્યારે એનો અવાજ સાંભળીને એને શોધી શકાય. વડીલ ઊંટોએ એ બચ્ચાને સલાહ આપતા કહ્યું, અલ્યા, આ નિર્જન વગડામાં તારે અમારી સાથે જ રહેવું. તું છૂટું પડી જઈશ તો આ ઘંટના અવાજને કારણે ગમે તે હિંસક પ્રાણીની નજરમાં આવી જઈશ. એ વખતે અમે તને બચાવી નહીં શકીએ. ઊંટનું બચ્ચું નાદાન અને છકેલું હતું. તેણે વડીલ ઊંટોની વાતને ધ્યાનમાં ના લીધી. એણે કદી જંગલના વાઘ, વરુ કે સિંહને જોયા ન હતા. તેથી તે તોછડાઈથી બોલ્યું, મને શું થવાનું છે? તમે નાહકની મારી ચિંતા કરો છો. એક સાંજે ઊંટોનું ટોળું ચારો ચરીને પાછું ફરી રહ્યું હતું. ત્યારે આ ઊંટનું બચ્ચું હંમેશની જેમ એકલું ચરતું પાછળ રહી ગયું. તેની ઘંટડીનો અવાજ સાંભળી એક સિંહ ત્યાં આવી પહોંચ્યો. સિંહે જોયું કે ઊંટનું બચ્ચું જ ચરી રહ્યું છે, તેથી તે એક ઝાંખરાની વાડ પાછળ સંતાઈ રહે છે. પેલું બચ્ચું ચરતું

ડરતું આ ઝાંખરાની વાડની નજીક આવે છે. ત્યાં આવતા જ સિંહ તેના પર તરાપ મારીને તેને મારી નાખે છે. અનુભવી વડીલોના હિતવચન ન માનનાર અણસમજુ ઊંટે છેવટે પોતાના પ્રાણ ખોયા.

ઘોડો અને સિંહ. ઘણા વર્ષો પહેલાની વાત છે, એક ખેડૂત હતો જેની પાસે એક ઘરડો ઘોડો હતો. ઘોડો વૃદ્ધ થઈ ગયો એટલે ખેડૂતે તેને કહ્યું કે આ ઘર છોડીને જંગલમાં રહેવા જતો રહે. ઘોડો ઘણો નિરાશ થઈ ગયો. તેણે તેના માલિકને કહ્યું, હું તારો વૃદ્ધ નોકર છું, મેં આખી જિંદગી તારી સેવા કરી છે, હું હંમેશા તને વફાદાર રહ્યો છું. મારી ફરજ બજાવવામાં મેં ક્યારેય કોઈ આળસ નથી દાખવી. જ્યાં સુધી હું શારીરિક રીતે સક્ષમ હતો ત્યાં સુધી મારી પાસે બધું કામ કરાવતા હતા, અને હવે જ્યારે હું ઘરડો અને અશક્ત છું ત્યારે તમે મને ઘર છોડી અને જંગલમાં રહેવા જવા માટે કહો છો. શું આજ મારી આખી જિંદગીની વફાદારીનું ઇનામ છે? પેલા ખેડૂત પાસે કોઈ જવાબ ન હતો. પેલા ખેડૂતે કહ્યું, સારું, તો તું મારી સાથે મારા ઘરમાં જ રહે, પણ મારી એક શરત છે. જો તું મને સિંહનું ચામડું લાવી આપે તો હું તને આ ઘરમાં રહેવા દઈશ. હવે પેલો ઘોડો જંગલમાં ગયો અને ત્યાં તેને એક શિયાળ મળ્યું, અને શિયાળને તે ઘોડાને જોઈને દયા આવી. તેણે તેને પૂછ્યું કે શું બન્યું છે? પેલા ઘોડાએ બધી વાત શિયાળને કહી. શિયાળ ખૂબ દયાળુ અને મદદ કરે તેવું હતું. તેણે પેલા ઘોડાને કહ્યું, હું તને એક યુક્તિ બતાવું છું. તું જાણે મરી ગયો હોય તેવો ઢોંગ કર અને જમીન પર સૂઈ રહે. ઘોડાએ તેમ કર્યું. હવે પેલું શિયાળ સિંહ પાસે ગયું અને તેને કહ્યું, મહારાજ, હું તમારી માટે એક શિકાર લાવ્યો છું. જો તમે કહેતા હોય તો આપણે બંને મળી અને તેને ખાઈએ. સિંહે કહ્યું, સારું, ચાલ. શિયાળે સિંહને કહ્યું, જુઓ મહારાજ, પેલો ઘોડો ત્યાં મરેલો પડ્યો છે. હું તમારી પૂંછડી તેના પગ સાથે બાંધી દઈશ અને તમે તેને ખેંચી અને આ ઝાડ નીચે લઈ આવો, અને ત્યાર પછી આપણે બંને પેટ ભરી અને ખાઈશું. સિંહ અને શિયાળ બંને ત્યાં ગયા અને શિયાળે તેની પૂંછડી ઘોડાના પગ સાથે બાંધી દીધી. હવે શિયાળે જોરથી ઘોડાને બૂમ પાડી કે ઊઠ અને દોડ. આ સાંભળતાની સાથે જ ઘોડાએ જેટલું જોર ભેગું થાય તેટલું ભેગું કરી અને દોડવાનું શરૂ કર્યું. હવે પેલા સિંહની પૂંછડી ઘોડાના પગ સાથે બાંધેલી હોવાથી સિંહ તેની સાથે ઘસડાવા લાગ્યો, અને ઘોડો તો જાડી, ખેતર, ખાડા, ટેકરા, પથ્થર કશું જ જોયા વગર

દોડવા લાગ્યો અને સિંહને ખૂબ જ ભારે ઈજા થવા લાગી અને તે લોહી લુહાણ થઈ ગયો અને મરી ગયો. પેલો ઘોડો દોડતો દોડતો તેના માલિકના ઘર આગળ આવીને ઊભો રહ્યો. હવે પેલા મરેલા સિંહને જોઈ ખેડૂત ખૂબ ખુશ થઈ ગયો અને પેલા ઘોડાને શાબાશી આપી અને તેની સાથે રહેવાની પરવાનગી પણ આપી.

0: ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું આરજે જ્યોતિ ફરી આવી છું એક નવી જ વાર્તા સાથે. મિત્રો, ભગવાન, આ ભગવાન વિશે દરેકની અલગ અલગ માન્યતા છે. કોઈ એને માને છે તો કોઈ એને નથી માનતું. હવે તમે ખરેખર એને માનો છો કે નહીં એ આપણે તમારા પર છોડીએ છીએ, પણ હું અત્યારે લઈને આવી છું એક અલગ વાર્તા. અને આ વાર્તા એક કિસ્સો છે મહાભારતના સમયનો. મહાભારતનું યુદ્ધ 18 દિવસ સુધી ચાલ્યું હતું. છેલ્લા 2 દિવસ જ્યારે બાકી હતા ત્યારે કૌરવ સેનાના સેનાપતિ તરીકે દુર્યોધને મિત્ર કર્ણની નિમણૂક કરી. કર્ણએ દુર્યોધનને કહ્યું કે આમ તો હું દરેક બાબતમાં કૃષ્ણ અર્જુનથી ચડિયાતો છું, પરંતુ એક બાબતમાં અર્જુન મારાથી ચડિયાતો છે. દુર્યોધને પૂછ્યું, એવી તો કઈ બાબત છે કે જેમાં અર્જુન તારાથી ચડિયાતો છે? ત્યારે કર્ણએ કહ્યું, મિત્ર, મારા સારથી તરીકે મધ્યરાજ શૈલ્ય છે, જ્યારે અર્જુનના સારથી તરીકે શ્રીકૃષ્ણ છે, અને આ બાબતમાં અર્જુન મારાથી ચડિયાતો છે. આ બંને સારથીઓ વિશે એક ઓછી સાંભળેલી અને જાણવા જેવી આ વાત છે. કર્ણ તેના સારથી સાથે શૈલ્યજી, જે એના સારથી હતા, એમને ફક્ત એક જ વાત કહેતા, યાહી યાહી યાહી, મતલબ ચાલો ચાલો ચાલો. કર્ણ સારથીને સતત હુકમ આપવાનું કામ કરે, જ્યારે બીજી બાજુ અર્જુન એના સારથી શ્રીકૃષ્ણ

કહે છે યથાવા રુચતે તવ, મતલબ આપને યોગ્ય લાગે એમ કરો, આપ જે કરશો એ મને કબૂલ છે, રથ તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં લઈ જાઓ, મારું કામ બાણ ફેંકવાનું છે અને હું તે કામ કરીશ અને તમારું કામ તમે કરો. કર્ણએ પોતાની સત્તા પોતાની પાસે રાખી તો એ યુદ્ધ હારી ગયો અને અર્જુને પોતાની સત્તા પણ શ્રી કૃષ્ણને સોંપી તો એ આ યુદ્ધ જીતી ગયો. દોસ્તો, આપણા જીવન રથના સારથી ભગવાન છે. આપણે પણ જો કર્ણની જેમ ભગવાનને આદેશો આપવાને બદલે અર્જુનની જેમ ભગવાનની ઈચ્છા મુજબ નિષ્ઠાપૂર્વક કર્મ કરીએ તો દરેક બાબતમાં વિજય ચોક્કસ જ થાય. તો કેવી લાગી વાર્તા? જરૂર જણાવજો અમને રેડિયો 90.4 FM પર. વ્યસ્ત રહો, મસ્ત રહો, સાંભળતા રહો રેડિયો 90.4 FM પાલનપુર. આપનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજે જ્યોતિની શુભકામનાઓ.

0: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
2: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

ને પ્રોત્સાહન આપવા, તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગ ની પાસે, પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512-96-88 9512-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512-96-88 9512-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર ની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેર નો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: 90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।
1: અભી અલવિદા મત કહો।

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 95 12 99.

6688. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 9512-9966-88. 9512-9966-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95 12 99 66 88 અને તમારી સંસ્થાની માહિતી

0: અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં

0: આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11:00 થી

આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારો

0: આવ તો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.
2: હેલો, હાય, હું છું આરજે પ્રિયંકા અને આ વખતે આપણે વાત કરવાના છીએ પાલનપુરની. પાલનપુર કે જે દરેક પાલનપુરીઓના દિલમાં વસે છે. પાલનપુર આપણી અસ્મિતા અને આપણા ગૌરવનું એક મહત્વનું અંગ છે. પાલનપુર કે જે વિદેશના ગમે તે ખૂણે જઈએ પરંતુ આપણા હૃદયમાં સૌથી મોટું સ્થાન લઈને બેઠું છે. આપણે એક એવી જ પુસ્તક ઉપર આ વખતે ચર્ચા કરવાના છીએ. આપણે આ વખતે આ પાલનપુર વિશે, એની જાણકારી વિશે, એના ઇતિહાસ વિશે અને પાલનપુરમાં કેટલા લોકો થઈ ગયા છે કે જે પાલનપુરને ગૌરવ અપાવ્યું છે એના વિશે વાતો કરીશું. તો શરૂઆત કરીએ પાલનપુર ઝાંખી અને ઝલકની. સૌથી પહેલાં આજના એપિસોડમાં આપણે જાણવાનું છે પાલનપુરનો ઇતિહાસ. આમ તો પાલનપુર એ બહુ વર્ષોનું શહેર છે, પરંતુ આ પાલનપુરની સ્થાપના કેવી રીતે થઈ, ક્યારે થઈ, કોણે કરી એ જાણવું પણ એક પાલનપુરી તરીકે આપણા માટે ખૂબ જ મહત્વનું છે. તો શરૂઆત કરીએ પાલનપુરની ઝાંખીમાં પાલનપુરના ઇતિહાસની. પાલનપુર કેટલું પરિચિત નામ છે, પણ એ તમે જાણો છો કે આ એશ આરામ અને શિકારના શોખીન મુગલ સમ્રાટ અકબર બાદશાહના જીવનમાં પલટો લાવી માંસાહારના અધમ માર્ગેથી એમણે અહિંસા અને જીવદયાના પંથે વાળનાર પૂજ્ય જગતગુરુ હીર વિજય સુરીશ્વરજી મહારાજ સાહેબની જન્મભૂમિ પાલનપુર છે. જગતમાં જેની અજોડ શિલ્પકલાની ભારે પ્રશંસા થઈ રહી છે તે રાજસ્થાનના 1444 સ્તંભવાળા રણકપુર જૈન તીર્થની પ્રતિષ્ઠા કરાવનાર પૂજ્ય આચાર્ય શ્રી સોમ સુંદર સુરેશ્વરજી મહારાજ સાહેબની પણ આ જન્મભૂમિ છે. વડોદરાના શિક્ષણ પ્રેમી મહારાજ સયાજીરાવ ગાયકવાડને પ્રતિબોધ કરાવનાર અને 108 ધર્મના રચયિતા મહાતપસ્વી પૂજ્ય શ્રીમદ બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબની દીક્ષાભૂમિ પાલનપુર છે. ભારતભરમાં તેમજ બેલ્જિયમ, એન્ટવર્ટ, ઇઝરાયલ, અમેરિકા, દુબઈથી માંડી હોંગકોંગ સુધી હીરા જવેરાતમાં અગ્રેસર રહી વિશ્વભરમાં ગૌરવવંતુ સ્થાન પામનાર હીરા પારખુની આ જન્મભૂમિ પાલનપુર છે. આ પાલનપુરની સ્થાપના કરનાર રાજા પ્રહલાદન દેવ વિક્રમ સંવત 1220-1289 સમયમાં થઈ ગયા. કેવી રીતે કરી આ પાલનપુરની સ્થાપના રાજા પ્રહલાદન દેવી અને કેવી રીતે પડે પાલનપુરનું નામ પાલનપુર, જાણીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

પ્રહલાદન દેવ એટલે પાલનપુરથી આબુરોડ જતા અમીરગઢ આગળ માર્ગમાં આવેલી ચંદ્રાવતી નગરી, જે પાછળથી નાશ પામી હતી, તેના રાજા યશોધવલના બીજા પુત્ર અને આબુના મહાપરાક્રમી વંશના રાજા ધારાવર્ષદેવના નાના ભાઈ. આપણે વાત કરી રહ્યા છીએ પાલનપુરની ઝાંખી અને ઝલકમાં પાલનપુરના ઇતિહાસ વિશે. અચળેશ્વર તીર્થની એક પંચધાતુની જીન પ્રતિમા તેને ગળવી નાખવી હતી, તેથી શરીર ગળવા માંડે તે પ્રકારનો ગળતકૃત રોગ તેમને થયેલો. આ રોગ તેમના શરીરમાં પ્રસરી ગયો અને તેમને મૃત્યુનો ડર સતાવવા લાગ્યો. એક દિવસ તે વિહાર કરતા હતા ત્યાં પૂજ્ય આચાર્ય દેવશ્રી શીલ ધવલ સુરેશ્વરજી મહારાજ સાહેબનો તેમને મેળાપ થયો. પૂજ્ય મહારાજ શ્રીના દર્શન કરી પ્રહલાદન દેવે આદરપૂર્વક પોતાની વિતક તેમણે કહી સંભળાવી અને આ ભયંકર રોગમાંથી મુક્તિ મળે તેનો માર્ગ સૂચવવા વિનંતી કરી. પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ પ્રહલાદન દેવને પોતાના પાપનો પશ્ચાતાપૂર્વક નાશ કરવા કહ્યું અને તેમને રોગ મુક્તિનો માર્ગ બતાવ્યો. તેમણે કહ્યું, જો આપ નગર વસાવી ભવ્ય જૈન પ્રસાદો બંધાવો, તેમાં ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા પધરાવી તેના સ્નાન જળથી સ્નાન કરશો તો રોગ મુક્ત થશો. આ ઉપદેશને પ્રહલાદન દેવ પર ભારે અસર થઈ અને તેમણે ઈસવીસન 1206ની આસપાસ પ્રહલાદન નગર વસાવી, જે પાછળથી પાલનપુરના નામે ઓળખાયું. આપણે વાત કરી રહ્યા છીએ પાલનપુરના ઇતિહાસની. આગળ શું થાય છે, પ્રહલાદન દેવે આ નગર કેવી રીતે ડેવલપ કર્યું અને પાલનપુર નામ કેવી રીતે આપ્યું, જાણીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: આ પ્રહલાદન નગર વસાવી પ્રહલાદન દેવે પ્રહલાદન વિહાર, પાલન વિહાર નામનું સુવર્ણના 16 કાંગરા વાળું 52 જિનાલય મંદિર બનાવ્યું. સંવત 1274 માં ભગવાન પાર્શ્વનાથની પ્રતિમાની સ્થાપના કરી અને તેના સ્નાન જળથી સ્નાન કરી પ્રહલાદન દેવના રોગનું નિવારણ થયું. પાલનપુર વસાવનાર પ્રહલાદન દેવ સંસ્કૃતના વિદ્વાન હતા. તેમણે પાર્શ્વ પરાક્રમ વ્યાયોગ નામનું એક રૂપક રચ્યું હતું. આ રૂપક અચળેશ્વરની સ્થાપના પ્રસંગે ભજવાયું હતું. તેમણે પાલનપુરના આંગણે વિદ્વાન આચાર્યોના સમૂહને ભેગા કરી સૌને ધર્મગ્રંથો લખવાની સગવડ કરી આપી હતી. આમાં પૂર્ણ ભૂમિ ઉપર અનેક ધર્મગ્રંથોની રચના થઈ. વિદ્વતાની સાથે પ્રહલાદન દેવ ખરા પરાક્રમી હતા. તેમના શૌર્ય અને પરાક્રમની યશગાથાઓ રચાઈ છે. ગુજરાતનો રાજા અજયપાલ મેવાડના રાજા સંગ્રામસિંહ સાથેના યુદ્ધમાં સખત ગવાયો હતો, ત્યારે પ્રહલાદન દેવની તલવારે ગુજરાતના નાથનું રક્ષણ કર્યું એવો સુરથોત્સવ મહાકાવ્યમાં ઉલ્લેખ છે. કેવી છે આ પાલનપુરની જાહોજલાલી, કેવું છે પ્રહલાદન દેવનું ઐશ્વર્ય, જાણીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી વિસ્તરો મસ્ત્રો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: જૈન ધર્મના અનુયાયી બનેલા પ્રહલાદન દેવની આગવી પ્રતિભા હતી. તેમની ગણના વિશિષ્ટ વ્યક્તિ તરીકે થતી હતી. જ્યારે કુમારપાળ રાજાએ શત્રુંજય મહાતીર્થની યાત્રા માટે સંઘ કાઢ્યો હતો ત્યારે તેમણે નામાંકિત વ્યક્તિઓને સામેલ થવા નિમંત્ર્યા હતા. તેમાં પાલનપુરના સ્થાપક પ્રહલાદન દેવ પણ હતા તેવી નોંધ ચિંતામણીમાં છે. એ સમય પાલનપુરની જહજલાલી ભવ્ય હતી. સામ સૌભાગ્ય ગ્રંથમાં પાલનપુરનું વર્ણન આ પ્રમાણે જોવા મળે છે. સુખી અને સંપન્ન લોકોથી શોભતું, પોતાના નામથી જાણીતું રાજા પ્રહલાદને નગર વસાવ્યું, જે સર્વ દેશોના મુકટ જેવા ગુજરાત દેશના નેત્ર સમૂહ છે અને અન્ય નગર સમૂહોનું આભૂષણ છે. ક્રીડા કરતી કમળમુખી રમણીઓના મુખથી મનોહર એવી બારીઓથી તે શોભાયમાન છે. તે સ્વર્ગભૂમિની ઉત્તમ શોભાના તીવ્ર અભિમાનને તીવ્ર રીતે છેદનારું છે. મેઘદૂતોમાં જેનું વર્ણન છે તે લંકા અને અલકા નગરીના ગર્વરૂપ રોગને છેદવામાં તે ઉત્તમ વૈદ્ય સમૂહ છે, જે નગરીની શેરીઓમાં શેઠ શાહુકારો રંગબેરંગી વસ્ત્રો ધારણ કરી સુવર્ણની પાલખીઓમાં બિરાજી ચંચલ ચામરોથી પવન ઢોળતા જિનાલયોમાં દેવોને નમન કરવા નીકળે છે. આ નગર તો સમૃદ્ધિમાં સ્વર્ગને પણ રજતુલ્ય બનાવે છે. આ નગરનો વર્તુળાકાર કોટ મેરુ પર્વતની સ્પર્ધા કરે છે. જ્યારે આ શબ્દો સાંભળીએ છીએ ત્યારે એક પાલનપુરી તરીકે આપણું દિલ એક ગદગદ થઈ ઉઠે છે. આગળ શું છે જાણીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: હેર સૌભાગ્ય કાવ્ય સર્ગ 1 ના 77મા શ્લોકમાં આ નગરનું વર્ણન છે. પાલનપુરના પાર્શ્વનાથ મંદિરમાં દરરોજ 500 વિસલપુરી ખર્ચ પૂજા વિધિમાં થતો. શ્લોક 80માં કહ્યું છે કે પાલનપુરના ધનાઢ્યો શિકરી તરીકે ઓળખાતા વાહનમાં બેસીને તેઓ જીન મંદિરે દર્શને જતા. પુરાતન સાહિત્યમાં ઉલ્લેખ છે કે આ જીન મંદિરમાં 84 શેઠ શાહુકારો હંમેશા પાલખીમાં બેસીને આવે. એક મુંડો એટલે 50 મણ ચોખા અને 16 મણ સોપારી દરરોજ આવે. પ્રહલાદન દેવે બનાવેલા આ વિહારમાં ગુજરાતના મહામંત્રી વસ્તુપાળ દર્શન કરવા આવતા અને ત્યાં સુવર્ણના 3 હેમકુંભ સ્થાપ્યા હતા. ગર્ભગૃહની ડાબી બાજુના ગૃહમાં નેમિનાથ ભગવાનના બિંબની તેમણે પ્રતિષ્ઠા કરાવી હતી અને મંદિરના પૂજા નૈવેદ્ય અર્થે ઘણું દાન કર્યું હતું. આ પ્રહલાદન વિહારની જગ્યાએ આજે મોટું જૈન દેરાસર ઊભું છે.

અદ્ભુત કલા કોતરણીવાળા ભવ્ય દેરાસરમાં મૂળ નાયક પલ્લવિયા પાર્શ્વનાથની પ્રતિમા છે. કહેવાય છે કે તેનું નાવણ જળ એટલે કે લમણ શરીર પર લગાવવાથી કુષ્ઠરોગીઓ એ રોગમાંથી મુક્તિ મેળવતા. પાલનપુરનો ઇતિહાસ એ આપણને બધાને ગર્વ અપાવે છે. શું છે આગળ આ ઇતિહાસમાં જાણીશું આ નાનકડા વિરામ બાદ. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: સમૃદ્ધિને છોડ જોયા પછી ધર્મનગરી પાલનપુરની સમયના વહેણની સાથે તડકો અને છાયો તેના ઝંઝવાતમાંથી

પસાર થવું પડ્યું. રાજસત્તાની ચડતી પડતીની એ સુખદ અને દુઃખદ પળો પાલનપુરના ઇતિહાસમાં કોતરાઈ ગઈ છે. એ ઇતિહાસના પાના પર નજર કરીએ તો 13મી સદીમાં પ્રહલાદન દેવના શાસનથી 14મી સદીના મધ્યભાગ સુધી પાલનપુર ઉપર પરમાર અને ચૌહાણોએ આધિપત્ય જમાવ્યું. આ દરમિયાન પાટણના સોલંકી રાજા ભોળા ભીમદેવ પાલનપુર ઉપર ચઢાઈ કરી પાલનપુર પાટણની સત્તા નીચે ગયું અને ઈસવીસન 1303માં પાલનપુર ઉજ્જડ થઈ ગયું. પછી પાલનસિંહ પરમારે તેને ફરી વસાવ્યું. પાલનસિંહ પરમારના નામ પરથી પ્રહલાદન નગર એનું નામ એ પાલનપુર પ્રચલિત બન્યું. એ પછી પાલનપુર અણહેલપુરના વાઘેલાઓના હાથમાં આવ્યું. સારંગદેવ વાઘેલાના સમયમાં પણ પાલનપુર વેપાર વાણિજ્યનું મથક હતું. દેશ દેશાવરમાંથી અહીં વેપાર વિનિમય માટે જાત જાતનો માલ આવતો. આમ પાલનપુર સમૃદ્ધિની સોળે કળાએ શોભતું હતું તેવું વિસંવત 1348ના શિલાલેખ પરથી સ્પષ્ટ છે. ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કરણ ઘેલો દિલ્હીની ચઢાઈમાં હાર્યો. એ પછી ગુજરાત સાથે પાલનપુર પણ દિલ્હીના આધિપત્યમાં ગયું. 101 વર્ષ પછી દિલ્હીની સત્તા નબળી પડી અને ઈસવીસન 1411માં અહમદશાહે અમદાવાદ વસાવ્યું. ગુજરાતના સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી અને પાલનપુર તેની હુકુમત હેઠળ આવી. આ મોગલ વંશે પાલનપુર ઉપર કેવું શાસન કર્યું જાણીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.
2: ઈસ્વીસન 1572 માં મોગલ શહેનશાહ અકબરે ગુજરાત જીત્યું એટલે પાલનપુર પણ મોગલ સામ્રાજ્યના તાબે ગયું. પાલનપુર એજન્સી ડિરેક્ટરી નોંધ પ્રમાણે ઈસવીસન 1585 માં અકબર બાદશાહે સરહદ પરના અફઘાનોનું શાસન દૂર કરવા માટે ટોડરમલ અને રાજા માનસિંહની સરદારી હેઠળ એક મોટું લશ્કર મોકલે ત્યારે મલેક ગજની ખાનને એક સરદાર તરીકે જવા હુકમ કર્યો. અફઘાનિસ્તાનની સરહદે ગજની ખાને બતાવેલી બહાદુરીથી ખુશ થઈ શહેનશાહ અકબરે ગજની ખાનને જાલોર માટે નવી સનદ આપી અને પોતાની ઘાવબેન બાનુ બેગમ સાથે તેનું લગ્ન કરી પહેરામણીમાં પાલનપુર ડીસા દાંતીવાડાનો પ્રદેશ આપી દીધો, સાથે દીવાનનો ખિતાબ પણ આપ્યો. ત્યારથી પાલનપુરના રાજકર્તાઓ વારસાગત દીવાન તરીકે ઓળખાયા. આ વાતો હું તમને જે પુસ્તકમાંથી કહી રહી છું તે પુસ્તકનું નામ છે પાલનપુર ઝાંકી અને ઝલક, જે પરેખ ફાઉન્ડેશન દ્વારા બહાર પાડવામાં આવેલું છે. આમ રજપૂતો પછી મુસ્લિમ સલ્તનત અને બાદમાં મોગલ સામ્રાજ્યમાં પાલનપુરનો સમાવેશ થયો. મુગલ સમ્રાટ અકબરના બનેવી ગજની ખાનની પાલનપુર ઉપર સત્તા આવી. આગળ આ મોગલોએ કેવું રાજ કર્યું પાલનપુર ઉપર? શું એને પાલનપુરનું પતન કર્યું કે પાલનપુરને ફરી એક નવું વર્ચસ્વ આપવા પ્રયત્ન કર્યો? જાણીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: ઈસવીસન 1589માં અકબર બાદશાહની બેન બાનુ બેગમ સાથે ગજની ખાને જાલોર જવા રજા લીધી. ત્યારે અકબર બાદશાહ લાહોરની સુબાગીરી અને કિંમતી હથિયારો સાથે આરસ પહાડના જડતરની મૂઠવાળી કિંમતી તલવાર તેમજ સોનેરી જીન લગામ સહિત એકારી ઘોડો વગેરે શેરપામમાં આપ્યા. આ તલવાર પાલનપુરના રાજ્યના તોશખાનામાં રહેતી. દિવાન ગજની ખાનના અવસાન પછી તેના ભાઈ ફિરોઝ ખાને સત્તા મેળવવા ખટપટ કરી. રાજરાણી બેગમબાનો પોતાના પુત્ર પહાડ ખાનને હક સાબિત કરવા બાદશાહ જહાંગીર પાસે દાદ માગી. હક મળતા જ ઈસવીસન 1616માં દિવાન પહાડ ખાન પહેલા જાલોરની ગાદી પર આવ્યા. નાની ઉંમરે ધન અને સત્તા મળતા દિવાન પહાડ ખાન એ શારામાં પડી ગયા. સ્વાર્થી અને ખુશામતખોર હજુરિયાતની ટોળીથી તેઓ હંમેશા ઘેરાયેલા રહેતા. આ પુત્રને સુધારવાના બાનુ બેગમના તમામ પ્રયાસ નિષ્ફળ ગયા. ખુશામતીઓ માં અને દીકરા વચ્ચે ખટપટનું બી રોપ્યું. લોકોના ભરમાવ્યા પહાડ ખાન માની કતલનું કૃત્ય કર્યું. આ હકીકતની બાદશાહ જહાંગીરને જાણ થતાં તેમણે પહાડ ખાનને દેહાંત દંડની સજા ફરમાવી. ઈસવીસન 1618-1635 સુધી જાલોર દિલ્હીના બાદશાહની સીધી હુકુમત નીચે રહ્યું. ઈસવીસન 1635માં પહાડ ખાનના કાકા દિવાન ફિરોઝ ખાન ઉર્ફે કમાલ ખાન કરઝાથી આવીને પાલનપુરમાં ગાદીશીન થયા. તેમના સમયમાં ત્રાસ વર્તાવનાર કોળીઓએ દબાવવામાં એમના પુત્ર મુહાદીન ખાનને સફળતા મળી. એ બદલ તેમણે ગુજરાતના સુબેદારની પ્રશંસા પ્રાપ્ત કરી. આ સમાચાર દિલ્હી પહોંચતા ફિરોઝ ખાનની હયાતીમાં મુઝાહિદ ખાનને પાલનપુરના તખ્તનશીનનો પરવાનો મળ્યો.

છે પાલનપુર કે એવો છે પાલનપુરનો ઇતિહાસ કે જે હજી સુધી આપણે જાણ્યો જ નથી, આપણે માણ્યો જ નથી. જાણીશું આવતા એપિસોડમાં. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહેજો રેડિયો પાલનપુર 90.4 FM સાથે.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ

0: વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગ ની પાસે પાલનપુર.
1: હે ટેપ પ્લીઝ જાતી મત.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: મિત્રો, એકવાર એક નદીને પોતાના પાણીના વિશાળ પ્રવાહ ઉપર અભિમાન થયું. તેણે લાગ્યું કે મારામાં એટલી તાકાત છે કે હું પહાડ, મકાન, ઝાડ, પશુઓ, માનવ બધાને તાણીને લઈ જઈ શકું છું. તેણે ખૂબ જ ગર્વભર્યા સ્વરે સમુદ્રને કહ્યું, કહો જોઈએ તમારા માટે શું તાણીને લાવું? મકાન, પશુ, માનવ, વૃક્ષ, જે કંઈક તમે કહેશો તે હું તમારા માટે મૂળ સહિત ઉખાડીને લઈ આવીશ. દરિયો સમજી ગયો કે નદી અભિમાની બની ગઈ છે. તેણે નદીને કહ્યું, જો તું મારા માટે કઈ લાવવા જ માંગતી હોય તો થોડું ઘાસ ઉખાડી લાવ. નદીએ ગુસ્સામાં કહ્યું, બસ આટલું જ માંગ્યું, હમણાં જ લઈ આવું. નદીએ પોતાના જળનું સઘળું જોર અજમાવ્યું. નદીએ ખૂબ જ અથાગ પ્રયત્નો કર્યા, પણ ઘાસ તો ઉખડ્યું જ નહીં. બધા જ પ્રયાસો વ્યર્થ ગયા. આખરે નદી સમુદ્ર પાસે ગઈ અને બોલી, હું વૃક્ષ, મકાન, પહાડ વગેરે તો ઉખાડીને લાવી શકું છું, પણ જ્યારે જ્યારે ઘાસને ઉખાડી લાવવાની કોશિશ કરું છું ત્યારે ત્યારે એ નીચી તરફ ઝૂકી જાય છે અને મારે ખાલી હાથે તેની ઉપરથી પસાર થઈ જવું પડે છે. સમુદ્રએ નદીની વાત ધ્યાનથી સાંભળી અને પછી હસતા હસતા કહ્યું, જે પહાડ અને વૃક્ષોની જેમ કઠોર હોય છે તે આસાનીથી ઉખડી જાય છે, પણ ઘાસ જેવી વિનમ્રતા જેણે શીખી લીધી હોય તેને પ્રચંડ આંધી, તોફાન કે પ્રચંડ વેગ પણ ઉખાડી શકતા નથી. જીવનમાં સાસા સુખનો અર્થ માત્ર લડાઈ લડવામાં નથી, પરંતુ તેને ટાળવામાં છે. કુશળ પીછેહઠ પણ ક્યારેક વિજય તરફ દોરી જાય છે. અભિમાન દૂતોને પણ શેતાન બનાવી શકે છે અને નમ્રતા સામાન્ય માનવીને પણ દેવદૂત બનાવી શકે છે.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: શરૂ કરીએ આજની પ્રેરણાત્મક વાર્તા. એક વખત એક ગુરુએ તેમના એક શિષ્યને એક ચમત્કારિક અરીસો આપ્યો. આ અરીસાની ખાસિયત એવી હતી કે એ અરીસો જે વ્યક્તિની સામે ધરીએ તેમાં તે વ્યક્તિનું મુખ તો દેખાય પણ તેની સાથે તેની અંદર રહેલા દુર્ગુણો પણ જોઈ શકાતા હતા. શિષ્યે એ અરીસો લઈ લીધો અને સૌથી પહેલા તો એ અરીસો તેણે તેના ગુરુજીની સામે જ ધર્યો. ગુરુજીની સામે અરીસો ધર્યો એટલે અરીસામાં ગુરુજીમાં ક્રોધ, ઈર્ષ્યા, અભિમાન વગેરે જેવા દુર્ગુણો હતા. તે જોઈને શિષ્ય હતપ્રદ બની ગયો. તેને ગુરુજી પર અણગમો થઈ ગયો. શિષ્ય નિરાશ થઈ અને તેના ઘરે ગયો. ઘરે જઈને એ અરીસો તેણે તેના માતા પિતા સામે ધર્યો. તેના માતા પિતામાં પણ તેને ઘણા બધા દુર્ગુણો દેખાયા. ત્યારબાદ એ અરીસો તે જેને મળે તેની સામે ધરતો. તેના વડીલો, મિત્રો, ભાઈ બહેન આ બધાની સામે તેણે અરીસો ધરીને જોયું. બધામાં તેને ઘણા બધા દુર્ગુણો દેખાયા. કોઈનામાં કંઈક ને કંઈક દુર્ગુણ, કંઈક ને કંઈક ખામીઓ હતી. તે આ શિષ્ય અરીસો જોઈને બધામાં દુર્ગુણો અને ખામીઓ જોયા કરતો. દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક ખામી, અવગુણ કે અભાવ તો હોય જ છે. એટલે શિષ્યને તમામ વ્યક્તિઓ પર નફરત આવવા લાગી. આથી તે એક દિવસ તેના ગુરુજી પાસે ગયો અને કહેવા લાગ્યો કે ગુરુજી, આપ કહો છો કે બધા ભલા અને સારા છે પરંતુ એ આપનો ભ્રમ છે. દરેક લોકો દુર્ગુણના ભરેલા છે અને આપ પણ તેમાં અપવાદ નથી. મને તો સમગ્ર માનવજાત પ્રત્યે જ ધૂણા થઈ ગઈ છે. મને આ સંસારમાં કોઈ ગમતું નથી કેમ કે દરેક વ્યક્તિમાં કોઈ ને કોઈ દુર્ગુણ કે અભાવ તો જોવા મળ્યો જ છે. પછી ગુરુજીએ કહ્યું કે હે શિષ્ય, અરીસો મેં તને તારા દોષ જોવા માટે આપ્યો હતો, બીજાના દોષ જોવા માટે નહીં. પરંતુ તે તેનો દુરુપયોગ કર્યો. ચાલ મને મારો અરીસો પાછો આપી દે. પછી શિષ્યએ એ અરીસો ગુરુજીને પાછો આપ્યો. ગુરુજીએ આ અરીસો શિષ્યની સામે જ ધર્યો અને કહ્યું કે હવે તું જો આમાં તને કંઈ દેખાય છે. ત્યારે શિષ્યએ અરીસામાં જોયું તો શિષ્યની અંદર પણ અનેક દુર્ગુણો પડ્યા હતા. શિષ્ય આ જોઈને ખૂબ જ શર્મિંદો બની ગયો અને ગુરુજીની માફી માગી. શિષ્યને એ સત્ય સમજાઈ ગયું કે આ અરીસો ખરેખર મારે સુધરવા માટે, મારી આત્મસુધારણા માટે ગુરુજીએ મને આપ્યો હતો. પરંતુ એના બદલે મેં મને સુધારવાનો પ્રયત્ન કરવાના બદલે આ જગના તમામ લોકોની ખામીઓ શોધવાનો પ્રયત્ન કર્યો. આ વાતથી શિષ્યને ખૂબ દુઃખ થયું અને શિષ્યને પોતાની ભૂલ સમજાણી અને તે તેનો પસ્તાવો કરવા લાગ્યો. ખરેખર તો માણસે આત્મસુધારણા કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. તેના બદલે આપણે લોકોની ક્ષતિઓ શોધવામાં જ આપણા જીવનનો કિંમતી સમય વેડફી નાખતા હોઈએ છીએ. આપણે બીજાને સુધારવા માટે જે પ્રયત્નો કરીએ તેની કરતાં આપણે પોતે પણ સુધરવાના પ્રયત્નો કરવા જોઈએ. એટલે જ કહેવાય છે ને કે આપ ભલા તો જગ ભલા. આ વાર્તા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ આભાર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: એક સુંદર રાજ્ય હતું, તેમાં જે રાજા રાજ્ય કરતો હતો તે ખૂબ જ પ્રજાવાત્સલ્ય અને પ્રજાપ્રેમી હતો. તેની પ્રજા પણ રાજાને ખૂબ જ પ્રેમ કરતી હતી. આ રાજ્યની અંદર કોઈ દુઃખી ન હતું. રાજા તેમની પ્રજાનું ખૂબ ધ્યાન રાખતો હતો અને દરેક લોકો પોતાનો વ્યવસાય કરી અને ખૂબ જ સુંદર જીવન જીવી રહ્યા હતા. રાજાએ તેના જીવન દરમિયાન ઘણા બધા મહેલો અને ભવનોનું નિર્માણ કરાવ્યું હતું. તેની પાસે બે સુંદર ભવનનું નિર્માણ કરવા માટેના કારીગરો હતા. આ કારીગરોએ તેમના જીવન દરમિયાન અસંખ્ય મહેલોનું અને ભવનોનું નિર્માણ કર્યું હતું. પરંતુ જેમ સમય જાય તેમ માણસની ઉંમર થતાં માણસ નિવૃત્તિ માટે વિચારતો હોય છે, તેમ આ બે કારીગરો પણ સમય જતાં વયોવૃદ્ધ થતાં નિવૃત્ત થવાના આરે આવી પહોંચ્યા. અને એક દિવસ તેણે રાજાના પ્રધાનને કહ્યું કે મંત્રીજી, હવે અમારી ઉંમર થઈ ગઈ છે. રાજાજી જો અમને હવે સેવામાંથી નિવૃત્ત કરે તો અમારા ઉપર ઘણો ઉપકાર થશે. મંત્રીજીને પણ યોગ્ય લાગ્યું કે આ બંને કારીગરોએ આજીવન કર્તવ્ય નિષ્ઠાથી તેનું કાર્ય કર્યું છે અને હવે તેમની ઉંમર થતાં તેઓને આપણે નિવૃત્ત કરી દેવા જોઈએ. તેણે રાજા

ને આ વાત કહી અને રાજાએ પણ આ વાત સ્વીકારી, કેમ કે રાજાને ખબર હતી કે આ બંને કારીગરોએ ખૂબ જ નિષ્ઠાથી આજીવન કામ કર્યું હતું. છતાં પણ રાજાએ મંત્રીજીને એક શરત મૂકી કે એ બંને કારીગરોને કહો કે તેઓ એમના જીવનના એક એક છેલ્લા મહેલનું નિર્માણ કરતા જાય. અને મંત્રીજી પાછા આ બંને કારીગરોને મળે છે અને એમ કહે છે કે રાજાજીએ તમને નિવૃત્તિ થવાની તો હા કહી છે, પરંતુ હવે તમારે જીવનના છેલ્લા એક એક મહેલનું નિર્માણ કરવાનું છે. આ સાંભળીને બંને કારીગરો મનમાં નિરાશ થયા. તેઓને એમ થયું કે અમે રાજાની આજીવન સેવા કરી, કોઈ પણ મહેલો કે ભવનનું નિર્માણ કરવામાં અમે ના કહી નથી, અને છેલ્લે જ્યારે હવે અમારી નિવૃત્તિનો સમય આવ્યો ત્યારે પણ રાજાએ અમને એક કામ સોંપી દીધું. છતાં પણ આ તો રાજાની આજ્ઞા હતી, તેને માનવી જ પડે. બંને એ કામ અને નિર્માણ કાર્ય શરૂ કર્યું. નિર્માણ કાર્યમાં બંનેને મજૂરો રાખવાની, ખર્ચ કરવાની આ બધી છૂટી હોય છે. તેઓએ એક એક મહેલનું નિર્માણ શરૂ કર્યું, પરંતુ એ નિર્માણ જે કરતા હતા એ કમ અને કરતા હતા, મનમાં કોચવાતા હતા કે હવે અમારી નિવૃત્તિના સમયે પણ આ છેલ્લું નિર્માણ કરવાનું આવ્યું. અને અંતે થોડા સમય બાદ તેઓ બંનેએ એક એક સુંદર ભવનનું નિર્માણ કર્યું. આ ભવન સુંદર તો બન્યા હતા, પરંતુ તેણે એની જિંદગી દરમિયાન જે ભવનો બનાવ્યા હતા તેના જેવા નહોતા બન્યા, કેમ કે પહેલા ભવનો હતા તે તેણે પૂરી કર્તવ્ય નિષ્ઠાથી અને મનમાં કોચવાયા વગર બનાવ્યા હતા, જ્યારે આ છેલ્લા ભવનો હતા તે મનમાં કોચવાઈને બનાવ્યા હતા, એટલે એમાં થોડી થોડી કમીઓ રહી ગઈ હતી. પછી આ વાત રાજાજીને કરી કે અમે મહેલોનું નિર્માણ કાર્ય પૂર્ણ કર્યું છે. રાજાએ આ બંને કારીગરોને રાજદરબારમાં બોલાવ્યા, ખૂબ માન સન્માન સાથે બંનેને બેસાડ્યા, તેમના પરિવારજનોને બોલાવ્યા, તેઓને પણ ખૂબ માન સન્માન આપ્યું. અને છેલ્લે રાજાએ કહ્યું કે હું તમને હવે રાજ્યની સેવામાંથી મુક્ત કરું છું અને ઉપહારમાં તમને આ તમે બંનેએ જે મહેલ બનાવ્યા છે તે તમને આજીવન રહેવા માટે ભેટમાં આપું છું. આ સાંભળીને આ બંને કારીગરોના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેઓએ જીવનમાં ક્યારેય કલ્પના નહોતી કરી કે તેઓ જીવનનું જે છેલ્લું મહેલનો નિર્માણ કરી રહ્યા છે તે તેના પોતાના માટે જ કરી રહ્યા છે. ત્યારે બંનેને પારાવાર પસ્તાવો થયો. તેમને એમ થયું કે જિંદગીનું છેલ્લું કાર્ય પણ જો કર્તવ્ય નિષ્ઠાથી કર્યું હોત તો જિંદગી ખૂબ જ સુંદર રીતે જીવી શક્યા હોત. બંને લોકો પોતાના મહેલમાં રહેવા ગયા, પણ આજીવન કોસવાતા રહ્યા કે છેલ્લા મહેલનું નિર્માણ અમે અમારી જિંદગીમાં કોસવાઈને ના કર્યું હોત તો અમારી મહેનત અને કર્તવ્ય નિષ્ઠાનું ખૂબ જ સુંદર પરિણામ ભોગવી શક્યા હોત. એટલે મિત્રો, જિંદગીની અંદર ક્યારેય પણ છેલ્લું કાર્ય પણ ભલે હોય તેને પણ પૂરી નિષ્ઠા અને પૂરા જુસ્સા સાથે કરવું જોઈએ. કોને ખબર કે એ જ કાર્ય આપણને જિંદગીના કોઈ એવા મુકામ પર લઈ જાય કે જેનાથી આપણે આજીવન સુખ સમૃદ્ધિ અને આનંદ મેળવી શકતા હોઈએ.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: પ્રાચીન સમયની આ એક વાત છે. એક વખત ગૌતમ બુદ્ધ તેમના અનુયાયીઓ સાથે શાલ્ય વનમાં ભ્રમણ કરી રહ્યા હતા. ભ્રમણ કરતા કરતા તેઓ આરામ કરવા માટે એક વડના ઝાડ નીચે બેઠા. વટ વૃક્ષ નીચે આરામ કરતી વખતે તેમને અનુયાયીઓ સાથે ધાર્મિક મુદ્દા પર ચર્ચા શરૂ થઈ. આ દરમિયાન એક સાધુએ ગૌતમ બુદ્ધને પ્રશ્ન પૂછ્યો, ભગવાન, મેં જોયું છે કે ઘણા લોકો કે જેઓ નબળા દેખાતા હોય છે, તેમજ તેમની પાસે વિવિધ સંસાધનોનો અભાવ હોય છે, તો પણ અવરોધો કે સમસ્યાઓને હરાવીને મહાન કાર્યો કરવામાં સફળ થાય છે. જ્યારે સમૃદ્ધ અને સારી સ્થિતિ ધરાવતા લોકો એ જ કાર્યો કરવામાં સફળ થતા નથી, આ પાછળનું કારણ શું છે? શું આપણા પૂર્વજન્મના કર્મો આડે આવતા હોય છે? સાધુના પ્રશ્નનો જવાબ આપતા બુદ્ધે કહ્યું, ના, એવું નથી. એમ કહીને ગૌતમ બુદ્ધે તે સાધુના પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે એક પ્રેરણાત્મક વાર્તા કહી. વિરાટનગરમાં સુકીર્તિ નામનો રાજા રાજ કરતો હતો. તેની પાસે લોહશાંગ નામનો હાથી હતો. તેના પર સવાર થઈને રાજાએ અનેક યુદ્ધો જીત્યા હતા. બાળપણથી જ લોહશાંગને એવી રીતે તાલીમ આપવામાં આવી હતી કે તે મોટો થઈને યુદ્ધમાં નિપુણ બની શકે. પર્વતના કદ સમાન જ્યારે લોહશાંગ સેનાનું પ્રતિનિધિત્વ કરતો અને ગર્જના કરતો ત્યારે દુશ્મનની સેના ભયના કારણે ભાગી જતી હતી અને લોહશાંગ ગમે તેવી સેનાને ભારે પડતો હતો. જેમ વ્યક્તિ જન્મ પછી યુવાનમાંથી વૃદ્ધ બને છે, તેમ લોહશાંગ પણ સમય જતાં વૃદ્ધ થવા લાગ્યો હતો. તેનું શરીર નબળું પડવા લાગ્યું હતું અને તેની શક્તિ પણ ક્ષીણ થવા લાગી હતી. હવે લોહશાંગ માત્ર હાથીના ઘરની સજાવટ તરીકે જ રહી ગયો હતો. યુદ્ધના કામે ઉપયોગ કરવા માટે સેનામાં પણ તેનું મહત્વ ઓછું થવા લાગ્યું હતું, જેના કારણે તેના પર પહેલા જેવું ધ્યાન આપવામાં આવતું ન હતું. લોહશાંગને આપવામાં આવતા ખોરાકની માત્રામાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો. એક વૃદ્ધ નોકર તેના માટે ખોરાક અને

પાણીની વ્યવસ્થા કરતો હતો, પરંતુ તે વૃદ્ધ નોકર ઘણીવાર લોહશાંગને ખોરાક અને પાણી આપવાનું ચૂકી જતો હતો. ઘણા દિવસો સુધી આ રીતે ભૂખ અને તરસ સહેવાના કારણે એક દિવસ લોહશાંગ હાથીના ઘરની બહાર નીકળી ગયો અને પાણીની શોધમાં એક તળાવમાં ગયો. આ તળાવ ઘણું જૂનું હતું અને લોહશાંગને અગાઉ પણ અહીં લાવવામાં આવતો હતો. તળાવ પાસે પહોંચીને તેણે ઘણું પાણી પીધું અને પછી તે પાણીમાં નહાવા અંદર ઉતર્યો. તે તળાવમાં કાદવ હોવાના કારણે હાથી તેમાં ફસાઈ ગયો. જેમ લોહશાંગ તળાવમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરતો જતો, તેટલો વધારે તેમાં ફસાતો ગયો. અનેક પ્રયત્નો તેણે કર્યા, છતાં કાદવમાંથી બહાર નીકળવાના બદલે ઊંડે ઊંડે ફસાતો ગયો. અંતે લોહશાંગ તેમના ગળા સુધી કાદવમાં ફસાઈ ગયો. જ્યારે લોહશાંગના કાદવમાં ફસાઈ જવાના સમાચાર રાજા સુધી પહોંચ્યા, ત્યારે એ સાંભળીને રાજાને ખૂબ જ દુઃખ થયું. તેમણે હાથીને કાદવમાંથી બહાર કાઢવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ બધા નિષ્ફળ ગયા. લોહશાંગની દયનીય હાલત જોઈને ત્યાં હાજર તમામ લોકો નિરાશ અને દુઃખી થઈ ગયા. જ્યારે લોહશાંગને બહાર કાઢવાના એક પછી એક બધા પ્રયત્નો નિષ્ફળ ગયા, ત્યારે રાજાના એક સમજદાર મંત્રીએ એક ઉપાય સૂચવ્યો, જે મુજબ હાથીને બચાવનારા તમામ માણસોને સૈનિકોની જેમ સજ્જ કરવામાં આવ્યા અને યુદ્ધનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું. લોહશાંગની સામે સૈનિકો યુદ્ધના ઢોલ વગાડવા લાગ્યા અને સેના આમ તેમ કૂચ કરવા લાગી. એવું યુદ્ધનું વાતાવરણ સર્જાયું કે જાણે દુશ્મન સામે આવી રહ્યા હોય અને હુમલો કરવા તેમની તરફ આગળ વધી રહ્યા હોય. આ દ્રશ્ય જોઈને ખબર નહીં કેમ અચાનક લોહશાંગ ઉત્સાહિત થઈ ગયો અને જોરથી ગર્જના કરી. તેની તરફ આગળ વધી રહેલા સૈનિકો પર હુમલો કરવા માટે કાદવમાંથી બહાર નીકળી તળાવના કિનારે પહોંચ્યો. તેની ગરદન સુધી ફસાયેલા કાદવને તેણે સંપૂર્ણ બળ સાથે ધકેલી દીધો અને સૈનિકો પર હુમલો કરવા દોડ્યો. મહામુશ્કેલીએ લોહશાંગ પર કાબુ મેળવાયો. ગૌતમ બુદ્ધે વાર્તાનું હાર્દ સમજાવતા સાધુઓને કહ્યું, સાધુઓ, મનોબળ આ દુનિયામાં સૌથી મહત્વનું છે. જો વ્યક્તિમાં મનોબળ જાગે તો નબળા અને હારેલા વ્યક્તિ પણ અશક્યને શક્ય બનાવી શકે છે અને ઘણી અણધારી સફળતા મેળવી શકે છે. લોહશાંગની આ વાર્તામાંથી આપણને પ્રેરણા મળે છે કે જો વ્યક્તિ મક્કમ મનોબળ સાથે પોતાના મનમાં કોઈ કાર્ય કરવાનો સંકલ્પ કરે કે કોઈ ધ્યેય નક્કી કરે, તો ગમે તેટલી વિષમ પરિસ્થિતિ હોય, ગમે તેટલા સંસાધનોનો અભાવ હોય કે ગમે તેટલા પડકારો હોય, તો પણ સફળ બને છે અને તેમની જીત થાય છે. તમામ વિષમ પરિસ્થિતિઓ તેમના માટે ગૌણ બની જાય છે. ફક્ત સફળતા જ તેમનું અંતિમ લક્ષ્ય બની જાય છે અને અંતે તેમની જીત થાય છે. માટે હંમેશા પોતાની જાતમાં વિશ્વાસ રાખો, હકારાત્મક બનો, સંઘર્ષોનો સામનો કરો, સફળતા ચોક્કસ મળશે.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: એકવાર બે મિત્રો સમુદ્ર કિનારે ફરવા નીકળ્યા. ફરતા ફરતા આ બંને મિત્રો કોઈ વિષય ઉપર ચર્ચા કરી રહ્યા હતા. ચર્ચા કરતા કરતા ચર્ચાએ ઉગ્રતાનું રૂપ લઈ લીધું. તેનાથી એક મિત્રને ખૂબ ગુસ્સો આવ્યો અને બીજા મિત્રના ગાલ ઉપર એક જોરદાર તમાચો મારી દીધો. બીજો મિત્ર સમસમી ગયો, પરંતુ મિત્રનું આવું વર્તન જોઈ તે કંઈ બોલ્યો નહીં. તેણે સમુદ્ર કિનારે જે રહેતી હતી તેના ઉપર એક લખાણ લખ્યું. તેણે લખ્યું કે આજે મારા એક પ્રિય મિત્રે મને નજીવી વાતમાં એક તમાચો મારીને મારું ભયંકર અપમાન કર્યું છે. ભગવાન તેને સદબુદ્ધિ આપે. આ ઘટના બન્યા પછી બંને મિત્રો મૌન રહીને આગળ ચાલતા થયા. ચાલતા ચાલતા દરિયામાં અચાનક પાણીનું જોરદાર મોજું આવ્યું. તેમાં જે મિત્રે તમાચો ખાધો હતો તે દરિયાના મોજામાં તણાવવા લાગ્યો. એ જોઈને જે મિત્રે તમાચો માર્યો હતો તેણે એક પળનો પણ વિલંબ કર્યા વિના બીજા મિત્રને બચાવવા માટે પાણીમાં કૂદી પડ્યો અને જીવના જોખમે તેણે બીજા મિત્રને બચાવી લીધો. પછી બંને થાક ખાવા બેઠા. જે મિત્ર પાણીમાં તણાઈને માંડ માંડ બચ્યો હતો તે મિત્રએ એક અણીદાર પથ્થર લીધો અને બાજુમાં એક મોટી પથ્થરની શિલા હતી તેના ઉપર લખ્યું કે આજે મારા સૌથી સારા ભાઈબંધે મારી જિંદગી બચાવી, ભગવાન તેને દીર્ઘાયુ આપે. મિત્રનું આવું વર્તન જોઈને તમાચો મારનાર મિત્રે પૂછ્યું કે મેં તને તમાચો માર્યો એ વાત તે રેતી ઉપર કેમ લખી અને મેં તારો જીવ બચાવ્યો એ વાત તે પથ્થર ઉપર કેમ લખી? ત્યારે પેલા મિત્રે ખૂબ સરસ જવાબ આપ્યો જે આપણા સૌના જીવનમાં ઉતાર્યા જેવો છે. મિત્રએ કહ્યું કે જ્યારે કોઈ

અહીં કે મિત્રથી કોઈ ભૂલ થઈ જાય તો તેને જેમ આપણે રેતી ઉપર લખીએ છીએ તેમ આપણા જીવનમાં લખી રાખવી જોઈએ. રેતી ઉપર લખેલું લખાણ એ થોડી વારમાં ભૂસાઈ જાય છે, એમ કોઈની ભૂલો પણ રેતીના લખાણની જેમ થોડી વારમાં આપણે ભૂલી જવી જોઈએ. અને કોઈ મિત્ર જ્યારે આપણી ઉપર ઉપકાર કરે તે ઉપકારને આપણે પથ્થરમાં કોતરેલા અક્ષરોની જેમ સાચવી રાખવો જોઈએ. પથ્થર ઉપર લખેલું લખાણ વર્ષો સુધી અકબંધ રહે છે, તેમ કોઈ મિત્ર અથવા સ્નેહીએ આપણા ઉપર કરેલો ઉપકાર હંમેશા આપણા જીવનમાં અકબંધ રહેવો જોઈએ. તો જ સંબંધોની મીઠાશ જળવાઈ રહે છે અને સંબંધો આજીવન ટકી રહે છે.

એકવાર ટ્રેનમાં મુસાફરી કરતી વખતે એક ટ્રેનની અંદર એક લગભગ 58 વર્ષના એક ભાઈ અને તેમની સાથે એમનો 24 વર્ષનો દીકરો બેઠો હતો. એ ટ્રેનમાં જે ડબ્બામાં સીટ ઉપર બેઠા હતા તેની સામે જ એક કપલ બેઠું હતું. આ કપલ લગભગ 28-29 વર્ષની આજુબાજુનું હશે. હવે ઘટના કેવી બને છે, જે બાપ દીકરો બેઠા હતા એમાં દીકરો બારી બાજુમાં બેઠો હતો. ટ્રેન જ્યારે સીમ વિસ્તારમાં અને ડુંગરાળ વિસ્તારોમાંથી પસાર થતી હતી ત્યારે આ છોકરો ડુંગરાઓ જોઈ અને એના બાપાને બતાવતો હતો, જુઓ બાપા કેટલા સરસ મજાના ડુંગરો દેખાય છે અને આ ડુંગરાઓ બધા આપણી સાથે સાથે આવે છે. ઘડીક થાય તો પાછો એ ઝાડવાઓ બતાવે, પપ્પા પેલા વૃક્ષો જુઓ આપણી સાથે સાથે આવે છે. અને એના પપ્પા ખૂબ જ ધીરજ સાથે અને ખૂબ જ આનંદથી કહેતા હતા, હા બેટાઓ કેટલું સરસ લાગે છે, આ બધા આપણી સાથે આવતા હોય એવું લાગે છે. આ ઘટના છે તે સામેનું કપલ એટલે કે દંપતી જોયા કરતું હતું. એને એમ થયું કે આ 24 વર્ષનો દીકરો આ કેવું વર્તન કરે છે, આ દીકરો કંઈ મેન્ટલી ડિસેબલ અથવા તો માનસિક અસંતુલિત હોય એવું લાગ્યું તેમને. એટલે તેમણે પેલા વડીલને સલાહ આપી કે આ દીકરાને તમે હોસ્પિટલ કેમ નથી લઈ જતા, આની તમારે સારવાર કરાવવી જોઈએ. એટલે પેલો બાપ હતો એ ખૂબ જ તેના ગંભીર અવાજે અને આત્મવિશ્વાસ સાથે બોલ્યો કે હું મારા દીકરાને આજે હોસ્પિટલમાંથી જ લઈને આવ્યો છું. આ મારો દીકરો તમે જે જોવો છો ને, તે જન્મથી જ આંધળો હતો, તે બંને આંખે જોઈ શકતો ન હતો. કાલે જ તેનું ઓપરેશન થયું છે અને ડૉક્ટરે આજે જ હોસ્પિટલમાંથી તેને રજા આપી છે. આ જે કાંઈ દ્રશ્યો તે જોઈ રહ્યો છે તે એની જિંદગીના પ્રથમવાર દ્રશ્યો જોઈ રહ્યો છે, એટલા માટે એ ખૂબ જ ઉત્સાહથી અને ખૂબ જ આનંદથી મને આ કહી રહ્યો છે. અને મારો દીકરો જ્યારે નવી દુનિયા પહેલીવાર જોઈ રહ્યો છે ત્યારે મને પણ ખૂબ જ ગર્વ થાય છે અને ખૂબ આનંદ થાય છે. પેલા પિતાજીની વાત સાંભળીને દંપતીને ખૂબ જ ક્ષોભ થયો, તેમને તેના પૂર્વ અનુમાન ઉપર ખૂબ પસ્તાવો થયો. મિત્રો, આપણી સાથે પણ ઘણીવાર આવી ઘટનાઓ બનતી હોય છે. આપણા જ પડોશમાં કોઈ નવા રહેવા આવે, આપણે જે ઓફિસમાં કામ કરતા હોય ત્યાં કોઈ નવા માણસ આવે, આપણા બોસ હોય, આપણા શિક્ષક હોય અથવા તો આપણા વિદ્યાર્થી હોય, આપણે જ્યારે પહેલીવાર તેને જોઈએ અને જે પૂર્વગ્રહ બાંધી લઈએ છીએ તેના વિશે, પછી જ્યારે તેના જીવનમાં ડોકિયો કરીએ ત્યારે કંઈક નવું જ જોવા મળતું હોય છે, નવું જ જાણવા મળતું હોય છે, જેનાથી આપણને ખૂબ પસ્તાવો થાય છે. એટલે ક્યારે પણ કોઈ વ્યક્તિને પ્રથમવાર જોઈ અથવા જાણ્યા વગર તેના વિશે પૂર્વાનુમાન ક્યારેય ન બાંધવું જોઈએ.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગ ની પાસે, પાલનપુર.
2: ફાધર વાલે છે પ્રત્યેક વ્યક્તિએ જીવનમાં ઉતારવા જેવી એક બોધકથા લખી છે. આ બોધકથામાં ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંવાદ છે. ચાલો તેને સમજીએ અને તેમાંથી કંઈક આપણા જીવનમાં પણ ઉતારીએ. એકવાર એક શિષ્યએ ગુરુને કહ્યું, ગુરુદેવ, કળિયુગ ચાલે છે તો જલ્દી સતયુગ ફરીથી આવે એ માટે આપણે શું કરી શકીએ? ત્યારે ગુરુ તેને પ્રશ્નના જવાબમાં કહે છે, તારે આ આશ્રમના ફૂલઝાડને રોજ પાણી પાવાનું છે એ આજે પાયું? શિષ્ય કહે છે, હા ગુરુજી. બીજો દિવસ આવે છે. બીજા દિવસે ફરી ગુરુ શિષ્ય વચ્ચે સંવાદ થાય છે અને શિષ્ય ગુરુજીને પૂછે છે, ગુરુજી, જગતમાં અસંખ્ય લોકો ભૂખમરાથી પીડાય છે, ઘણા લોકો બેઘર અને બેકાર છે, આ જગતના સૌ લોકો સુખી થાય એ માટે આપણે શું કરી શકીએ? ત્યારે ગુરુ તેને વળતો પ્રશ્ન કરે છે, તારે ફૂલ ઝાડોને પાણી પાવાનું છે એ પાયું? શિષ્ય તેનો જવાબ આપે છે, હા ગુરુજી. ફરી વળી ત્રીજો દિવસ આવે છે અને ત્રીજા દિવસે પણ શિષ્ય ગુરુ વચ્ચે સંવાદ થાય છે. શિષ્ય ગુરુજીને પૂછે છે, ગુરુજી, દુનિયામાં હિંસા છે, યુદ્ધો છે, અત્યાચાર છે, વૈમનસ્ય છે, તો જગતમાં ફરી શાંતિ સ્થાપવા આપણે શું કરી શકીએ? અને ગુરુ પાછા તેને એક પ્રશ્ન પૂછે છે, ફૂલઝાડને પાણી પાયું? અને શિષ્ય તેનો જવાબ આપે છે, હા. એટલે પછી ગુરુજી તેને કહે છે કે જો દરેક વ્યક્તિ પોતાની ફરજ બરાબર નિભાવે તો દુનિયા શ્રેષ્ઠ બની જાય. કોઈ કામ નાનું નથી, કોઈ મોટું નથી, માત્ર વાતોના વડા કરતાં નાનું સરખું

પણ સાર્થક કામ કરીએ તો દુનિયા પરની વિટંબણા અને બધીઓ આપોઆપ નાબૂદ થઈ જશે. એટલે આપણે આપણા જીવનનું દરેક કામ પૂરી નિષ્ઠા અને કર્તવ્યથી કરશું તો આ દુનિયાની અંદર લગભગ તમામ લોકોના દુઃખ દર્દ દૂર થઈ જશે. આ બોધકથા આપણે આપણા જીવનમાં ઉતારીએ અને ચાલો આપણે શપથ લઈએ કે આપણે જીવનના દરેક કાર્યો ખૂબ નિષ્ઠા અને પ્રમાણ

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: રાજાશાહી વખતની આ વાત છે. એક સુંદર મજાનું રાજ્ય હતું. આ રાજ્યની અંદર રાજા હતો તે પણ ખૂબ પ્રેમાળ હતો, પ્રજાવત્સલી રાજા હતો. રાજાના રાજ્યની પ્રજા પણ સુખી હતી. રાજા ખૂબ સુખ સમૃદ્ધિવાળી જિંદગી જીવતો હતો. તેના રાજ્યના લોકો પણ તેનાથી ખુશ હતા. પરંતુ રાજાને શેર માટેની ખોટ હતી, એટલે કે તેના ઘરે કોઈ બાળક નહોતું. જેમ જેમ સમય પસાર થયો તેમ રાજાને એમ થયું કે આ રાજ્યનો કોઈ વારસદાર મારે નિમી દેવો જોઈએ. એટલે એણે એકવાર રાજ્યમાં એવી જાહેરાત કરાવી કે આવતીકાલે રાજ્યના તમામ બાળકોને મારી સમક્ષ બોલાવવાના છે, તેમાંથી જ કોઈને આપણે આ રાજ્યનો વારસદાર બનાવીશું. બીજા દિવસે રાજ્યના તમામ બાળકો રાજા સમક્ષ ઉપસ્થિત થયા. રાજાએ તમામ બાળકોને બેસાડી અને પછી દરેકને એક એક બી આપ્યું અને એની સાથે એક એક કુંડું આપ્યું. અને રાજાએ કહ્યું કે હું તમને આ બી અને કુંડું આપું છું, તેની તમારે માવજત કરવાની છે. અને પછી તેણે એને ટાઈમ આપ્યો કે 6 મહિના પછી હું તમને ફરીવાર બોલાવીશ અને પછી આપણે નક્કી કરશું કે આ રાજ્યનો વારસદાર કોણ બનશે. દરેક બાળકો છે એ આ બી અને કુંડું લઈને ઘરે જતા રહ્યા. બધાએ કુંડામાં બી નાખ્યું, માટી નાખી, ખાતર નાખ્યું, પાણી પાઈ અને બધાએ પોતપોતાની રીતે બીની સાર સંભાળ રાખવા માંડ્યા. એમાં એક હેમરાજ નામનો એ રાજ્યની અંદર છોકરો હતો. એના કુંડાની અંદર બીનો કોંટો ફૂટ્યો જ નહીં. અઠવાડિયું થયું, 10 દિવસ થયા. તેણે એની મમ્મીને ફરિયાદ કરી કે મમ્મી, આ કુંડાની હું ખૂબ સાર સંભાળ રાખું છું, આમાં ખાતર નાખું છું, પાણી નાખું છું, છતાં પણ મારા કુંડામાં અંકુરણ ફૂટતું નથી.

0: એટલે એની મમ્મીએ એને કીધું, બેટા ધીરજ રાખ, અંકુરણ ક્યારેક ફૂટશે, ઘણી વાર અમુક બી હોય છે તે મોડા પણ ફૂટતા હોય છે. એણે એની મમ્મીની વાત માની. ધીરે ધીરે બધા છોકરાઓ હતા તેના કુંડાની અંદર છોડ નીકળવા માંડ્યા. કોઈનો મોટો છોડ થયો, કોઈનો એનાથી વધારે મોટો થયો, એમ બધા માવજત કરતા જાય અને છોડ મોટા મોટા થતા ગયા. આમ કરતાં કરતાં સમય પસાર થઈ ગયો, 6 મહિના થઈ ગયા. આમ છતાં જે હેમરાજ હતો એના કુંડામાં અંકુરણ ફૂટ્યું જ નહીં. પરંતુ એની મમ્મીએ કીધું કે બેટા, તે તારી પૂરેપૂરી મહેનતથી અને ખંતથી તે આ કુંડાની માવજત કરી છે, એટલા માટે તારે ક્ષોભ રાખવો જોઈએ નહીં. અંકુર નથી ફૂટ્યું તો કંઈ વાંધો નહીં. હેમરાજે મમ્મીની વાત માની. બધા છોકરાઓ જ્યારે 6 મહિના પછી પોતપોતાના કુંડા લઈને રાજ્યમાં જતા હતા ત્યારે હેમરાજને થયું કે હું પણ રાજ્યમાં જાઉં, ભલે મારું ખાલી કુંડું હોય, મેં માવજત તો બરાબર જ કરી છે, એ મારે રાજાને કહેવું જોઈએ. બધા પોતપોતાના કુંડા જોઈ અને હરખાતા હતા અને હેમરાજના કુંડા સામું જોઈ અને બધા હસતા હતા. રાજ્યની અંદર બધા ગયા, રાજાની સમક્ષ બધાએ કુંડા પોતપોતાના લાઈનમાં મૂકી દીધા. રાજા બધાના કુંડા જોતો જાય અને બધાના નામ પૂછતો જાય. જ્યારે હેમરાજનો વારો આવ્યો ત્યારે એણે કુંડામાં છોડ જોયો જ નહીં. એટલે હેમરાજને પૂછ્યું, કેમ તારા કુંડામાં છોડ નથી? એટલે એણે રાજાને કહ્યું કે રાજાજી, મેં પૂરી ખંતથી ને પૂરા દિલથી આ કુંડાની સાર સંભાળ રાખી છે. આ કુંડાની અંદર ખાતર, પાણી, આ તમામ વસ્તુ મેં એના સમયે અને જરૂરિયાત મુજબ આપી છે. આમ છતાં મારા કુંડામાં અંકુર ફૂટ્યું નથી. બસ હું આ વાત જ તમને કહેવા આવ્યો છું. રાજા આ કુંડું લઈને આગળ ગયા. આગળ ગયા એટલે રાજ્યના બધા છોકરાઓ જોર જોરથી હસવા લાગ્યા. પછી રાજાએ કીધું કે આ કુંડું જુઓ, આ કુંડાની અંદર કાંઈ કોટો ફૂટ્યો જ નથી. તમારી બધાની પાસે કેટલા સરસ મજાના ઝાડવા છે. રાજાએ કહ્યું કે મેં તમને જે બી આપ્યા હતા તે બી વંધ્ય બી હતા. વંધ્ય બી એટલે એવા બી હોય છે કે તેમાંથી અંકુર ફૂટે નહીં. તો તમારા બધાના કુંડામાં છોડ કઈ રીતે થયા છે? એટલે બધા છોકરાઓને પોતાની ભૂલ ઉપર પસ્તાવો થયો. ખરેખર બધા છોકરાઓએ એવું કર્યું હતું કે બધાને પોતપોતાના મા બાપને એવી લાલસા હતી કે આપણા છોકરાના કુંડામાં મોટા છોડ થાય તો આપણો છોકરો રાજ્યનો વારસદાર બને. એટલા માટે મા બાપે પણ છોકરાઓને સાથ આપી અને એ બીના છોડ હતા એ શોધી લાવીને દરેકના કુંડામાં રોપેલા. આવી રીતે કોકને નાનો છોડ મળ્યો, કોકને મોટો છોડ મળ્યો, એવી રીતે બધાએ અલગ અલગ પ્રકારના છોડવા પોતાના કુંડામાં રોપેલા. પરંતુ આ હેમરાજ નામના છોકરાએ પૂરી ઈમાનદારીથી, પૂરી નિષ્ઠાથી તેનું કર્તવ્ય નિભાવ્યું. રાજા ખૂબ ખુશ થયા અને રાજાએ કહ્યું કે આજથી આપણા રાજ્યનો આગામી વારસદાર હું હેમરાજને જાહેર કરું છું. મિત્રો, ઈમાનદારીનું ખૂબ મોટું ઈનામ મળતું હોય છે. આપણે ઈમાનદારીથી જ્યારે કોઈ પણ કાર્ય કરીએ છીએ ત્યારે જાણે અજાણતા આપણને સારા જ ફળ મળતા હોય છે. આ વાર્તામાંથી આપણે બોધપાઠ લેવાનો છે કે આપણા બાળકોને આપણે ક્યારે પણ ઈમાનદારી વગરનું કાંઈ મેળવવા માટે પ્રેરવા જોઈએ નહીં. ઈમાનદારીથી કરેલું કાર્ય હંમેશા સમાજ માટે, આપણા માટે અને આ દેશ માટે ખૂબ સારા પરિણામો અપાવી શકે છે. બીજો આમાંથી બોધપાઠ એ લેવાનો છે કે ભલે આપણને અત્યારે ફળ નથી મળતું પણ આપણું કર્તવ્ય છે આપણે પૂરી નિષ્ઠાથી નિભાવવાનું છે. આપણને દેખાતું નથી કે આનું રિઝલ્ટ મળી રહ્યું છે પણ એવું બની શકે કે એનું પરિણામ કંઈક અલગ રીતનું જ મળવાનું હોય. એટલે આપણી ધીરજ પણ ક્યારેય ગુમાવી જોઈએ.
1: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
2: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને, તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: હલ્લો પાલનપુર, 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આરજે એઆર, અને આપ સૌ માટે લઈને આવું છું ગુજરાતી સાહિત્યમાં અનુવાદ જે નવલકથાઓના થયા છે એમાંની એક સમગ્ર ગુજરાતી સમાજને પણ ભારતીય સંસ્કૃતિને સ્પર્શી જાય તેવી નવલકથા, એટલે ડોલર વહુ. સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા ગુજરાતીમાં અનુવાદિત આ નવલકથાના અંશો આપણે મારા અવાજમાં, એટલે કે આરજે એઆરના અવાજમાં સાંભળીએ છીએ. ગત એપિસોડ સુધી ત્યાંથી, એટલે કે પોતાના ઘરમાં વિટંબણાઓ સર્જાઈ અને જ્યારે પોતાના પુત્રએ જ માતા સમક્ષ પોતાનો વિચાર પડતો મૂક્યો કહેવાનો, એ વાત પર આપણે અટક્યા હતા. એની બહેન અને એના માટે વિદેશ અને ખાસ કરીને અમેરિકાનું માંગુ હોય તો જ હા પાડવાની માતાની એ લાલસાને તે સમજણ ન આપી શક્યો. અને આજે એ દિવસ હતો કે જ્યારે પેલા આગંતુક મહેમાનો લક્ષ્મણભાઈ જેમની વાત કરતા હતા તે આવવાના હતા, અને તે પણ આવીને આજે નક્કી કરશે જ એવું મન બનાવી બેઠેલા એ દીકરી

દીકરીની માતાને હવે કોણ સમજાવે કે સામેવાળા વ્યક્તિને પણ તેમના અનુરૂપ છોકરી જોઈતી પણ હોય છે. અહીં તેઓ પોતાની દીકરીને વારે ઘડીએ તૈયાર કરવા માટે જુદા જુદા નુસ્ખાઓ અપનાવી રહ્યા છે. અને નીલાબા તો જાણે એમ સમજે છે કે એની દીકરી એ સર્વાંગ સંપૂર્ણ છે. રસોઈ કળામાં પણ માહેર છે, સંગીત પણ જાણે છે, સામાજિક કૌટુંબિક વ્યવહારો સમજે છે અને સુંદરતામાં તો કોઈ એનો જૂઠો જડે તેમ નથી. બધી માને પોતાની દીકરીઓની સુંદરતા માટે માન અને ગર્વ હોય જ. પણ કહે છે ને, સુંદરતા એ બીજાના આંખોના માપદંડ પર જ્યારે ખરી ઉતરવાની હોય ત્યારે બીજાને જોઈતી અપેક્ષાઓ પ્રમાણે તે હોવી જોઈએ. સુંદરતા એટલે ગૌરવર્ણ, સુંદરતા એટલે નયન નક્ષ અને હોઠ કે ચહેરાનો કે પછી શરીરનો આકર્ષક દેખાવ એટલું નથી હોતું. ઘણા બધા આયામ હોય છે અને એમાં આ આયામો પણ અગત્યના છે. અને કોઈ એકાદ આયામથી પણ કોઈ વ્યક્તિ કોઈની સુંદરતાને માપતું હોય છે. આ બધી વાતોમાં નીલાબાની દીકરી માટે આવનાર માંગુ ખરેખર સફળતાથી એ પરિણામમાં પરિવર્તન થશે કે નહીં એની વાત કરવા દી છે. પરંતુ શરૂઆત કરીએ આપણે આ વાર્તાના આ નવલકથાના અંશોને એ પહેલાં લઈએ આ નાનકડો વિરામ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

નીલાબાએ એકવાર નહીં બે બે વાર ઘર ધોવડાવ્યું આવનાર મહેમાનોના સ્વાગત માટે, અને પછી તેમણે મીનાક્ષીને કહ્યું

એ ઉપમા અને દહીંવડા તૈયાર રાખે. મીનાક્ષી આ સમયે ગર્ભવતી હતી. શાળામાં તેણે આજે ઘણું કામ કર્યું હતું. એથી થાકી હતી. તેમ છતાં આ બધા કામમાં તે સ્વાભાવિકતાથી જોડાઈ ગઈ, જેથી પોતાની નણંદને જોવા આવનાર મહેમાનોને આ ઘર પસંદ આવે. તમે સાંભળી રહ્યા છો ડોલર વહુ નવલકથા રેડિયો પાલનપુર પર. આરજે આરના સ્વરમાં આ નવલકથાના લેખિકા છે સુધા મૂર્તિ, અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. છેવટે બે કલાક પછી એ લોકો આવશે તેવા સમાચારના અણસાર આવ્યા. નિયત સમય તો વીતી ગયો હતો અને મહેમાનો હજુ આવ્યા હતા જ નહીં, એટલે એ વખતે જ ગિરીશ જરા વ્યંગમાં બોલ્યો હતો, કદાચ તેમને એક દિવસમાં જ 3-4 છોકરીઓ જોવાની હશે, એથી જ તેઓ કદાચ મોડા હશે. પરંતુ છેવટે 2 કલાક બાદ શેખર તેના પિતા, બહેન અને કેટલાક મિત્રો સાથે પધાર્યા. મોડા આવવા માટે તેમણે દિલગીરી દર્શાવવાની શિષ્ટતા પણ આચરી નહીં. તેના પિતા રાજારામે ઘરને ઝીણવટથી ધારી ધારીને જોયું અને આ લોકો ધનવાન તો જણાતા નથી, તેમણે સાવ તિરસ્કારથી વિચાર્યું. મારા છોકરાને તેઓ શું આપી શકવાના? આ પ્રસ્તાવ લાવવા માટે લક્ષ્મણભાઈને મનમાં ગાળો ચોપડાવા લાગ્યા કે આ તો તેમનો સમય વેડફાઈ જ રહ્યો છે અને આસપાસમાં થતી વાતોમાં હવે તેમને કશો રસ રહ્યો નહીં. સુરભી નાસ્તા પાણીની ચીજો લઈને બેઠક રૂમમાં આવી. તેણે આખા શરીરે સફેદ ટેલ્કમ પાવડર છાંટ્યો હતો, જે તેના સહેજે ઘેરા રંગની ત્વચા સાથે મેળ ખાતો નહોતો. તેણે એક લીલી બનારસી સાડી પહેરી હતી. પોતાની આ જૂની સાડી અનિતાએ તેને ભેટ આપી હતી. તેનાથી પણ તેના દેખાવમાં કોઈ પ્રકારે આકર્ષણ જાગતું ન હતું. વાસ્તવિકતા તો જે હોય એ રહેવાની છે, પરંતુ આવનાર આગંતુક મહેમાનોનો પ્રતિભાવ શું હતો એ આપણે માણીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: રસ ન પડ્યો તેથી શેખર તેનાથી પીઠ ફેરવી ગયો અને ત્યાં તેણે મીનાક્ષીને ઉભેલી જોઈ. તે ગર્ભવતી હતી તે સ્પષ્ટ હતું, છતાં તેનું રૂપ અચતું રહેતું નહોતું. લક્ષ્મણભાઈ સાદી વાતો કરતા હતા ત્યાં ગિરીશે વચમાં જ કહ્યું, મારો મોટો ભાઈ શ્યામ નેબ્રાસ્કામાં નોકરી કરે છે, તમે ક્યાં કામ કરો છો? ખાસ વિદેશી ઉચ્ચારો સાથે શેખર બોલ્યો, હું શિકાગો છું. તમે કેટલા સમયથી અમેરિકા રહો છો? ગિરીશે પૂછ્યું. 10 વર્ષથી. કઈ કંપનીમાં કામ કરો છો? વેસ્ટિંગ હાઉસ. તમારે બીજું કશું પૂછવું છે? ના ના. અપમાનિત થયેલો ગિરીશ હવે ચૂપ રહ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર આરજે આરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશો, જેના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. પછી તરત જ આખું ટોળું પાછું જવા માટે ઊભું થયું. નીલાબાએ કહ્યું, તમારો નિર્ણય જો અમને જલ્દી જણાવશો તો મહેરબાની થશે. અમારે અમેરિકામાં રહેતી અમારી અનિતા વહુને પણ કહેવું પડશે, આના લગ્નમાં તે પણ આવવાની છે. આ રીતે અનિતાના નામનો મમરો તેમણે વાતચીતમાં મૂકી પણ દીધો. શેખર અને તેના પરિવારે ડોકું ધૂણાવ્યું અને પછી બધા જતા રહ્યા. એ લોકો નીકળી ગયા પછી જ તરત જ નીલાબાએ ગિરીશનો ઉધડો લેવા માંડ્યો. આટલા બધા પ્રશ્નો કરવાની તારે શી જરૂર હતી ભલા? જો એટલા માટે જ તેઓએ ક્રોધ આવે અને આપણને ના પાડી દે તો? આ પ્રસ્તાવ ઠુકરાવી દેશે તો શું થશે? બા, જો આટલા દૂરના દેશમાં તમારી દીકરીને તમે મોકલવા વિચારો છો તો આવા પ્રશ્નો તો પૂછવા પડે. આપણે દીકરી આપીએ છીએ, કોઈ પ્રાણી નહીં. તેની નોકરી વગેરે માટે પૂછ્યું તેમાં શું ખોટું છે? આપણને કોઈ બનાવી ન જાય તેથી જ મેં આ બધું પૂછ્યું છે. ને પૂછવું પણ જોઈએ, જાણવું પણ જોઈએ. વાત ક્યાં આગળ વધી, જવાબ શું આવ્યો, એ બધું જ માણીશું નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 MHz.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: પ્રશ્નો તો આપણે પૂછવા જ પડે. આપણે આપણી દીકરીને આપવાની છે, કોઈ પ્રાણી નહીં. ગિરીશ સાચું જ કહે છે, મનોહરલાલે પણ સમર્થન કર્યું. સ્વપ્નમાં હોય તેમ જ નીલાબા બોલવા માંડ્યા. મને તો લાગે છે કે તેઓ હાજ પાડશે. સુરભી, તને આ છોકરો કેવો લાગ્યો? એ થોડી મોટી ઉંમરનો ન લાગ્યો? સુરભીએ મોં મચકોડીને કહ્યું. સહેજે પણ નહીં, તમારા બંને વચ્ચે 8 જ વર્ષનો તફાવત છે, ઠીક કંઈ બહુ જ ન કહેવાય. બાકી બધું તો સારું જ છે. જો એ લોકો હા પાડે તો વળી તું ના ન પાડતી હો? અને હા, મારે હવે અનિતાને લખીને બધું કહેવું પડશે ને. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz બાર આરજી ERના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મહેતા અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મૂર્તિએ. મીનાક્ષી મૌન હતી. આ આખી વાતમાં કોઈએ તેનો મત પૂછ્યો જ નહીં. જો કોઈ કુટુંબમાં એકાદ સભ્યના મત માટે માન ન હોય, તેણે કડવાશથી આ બાબતનું વિચાર્યું, તો એ કુટુંબની નજરોમાં તે સભ્ય બહારની વ્યક્તિ બની જાય છે. ત્યાં તો ગિરીશે તેને બોલાવી, મીનુ આપણે ફરી આવીએ, ચાલ પાછા ફરતા શાક પણ લેતા આવીશું. ઘરની બહાર નીકળતા જ ગિરીશે તેને કહ્યું, મીનુ ખબર નહીં કેમ પણ તદ્દન અજાણ્યા માણસ સાથે સુરભીને પરણાવી દેવામાં મને થોડીક બીક લાગે છે. શેખર વિશે વધુ જાણવા હું ક્યાં તપાસ કરી શકું? સાંભળો, મીનાક્ષી બોલી, તમને શ્યામનો પેલો મિત્ર યાદ છે, મદન? તેની બહેનને પણ શેખર જોવા ગયો હતો. મને લાગે છે કે લક્ષ્મણભાઈએ જ આ વાત કહી હતી. નવાઈની વાત એ છે કે

પ્રસ્તાવ નામંજૂર થયો. જોકે છોકરી તો બહુ સારી છે, થોડું આગળ ચાલીને આપણે એ લોકોને જ પૂછી લઈએ તો કેમ? મદન અને તેના પિતા બંને ઘરમાં જ હતા. શેખર વિશે ગિરીશે તેમને બધી વાત કરી અને એમનો અભિપ્રાય માંગ્યો. છોકરો કેવો છે? ડોસાએ તો ઉદાસીનતાથી જવાબ આપ્યો, અમને કંઈ ખબર નથી, શુકન બહુ સારા ન હતા. ભગવાનનો પ્રસાદ ડાબી બાજુએ ઉથલી પડ્યો, જે બહુ મોટા અપશુકન ગણાય એટલે અમે પ્રસ્તાવ નામંજૂર કરી દીધો. ક્યારેક કહે છે ને કે કેટલાક બનાવો આકસ્મિક બને, પણ તમારી સફળતા અને તમને સાક્ષરતા કરવા અથવા તો તમારી સાક્ષરતા વિશેની એ તરફની જાગૃતિ તરફ એટલે કે એ બનાવ પ્રત્યેની તમારી સમજણ તરફ દોરી જતા હોય ને, એવું પણ બને. અને એટલે જ તો એ પ્રસંગ અટક્યો નહીં હોય ને. હશે, વાતને માણીશું આપણે આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

મદનના પિતાએ કહ્યું, અપશકુન લાગ્યા એટલે અમે પ્રસ્તાવ નામંજૂર કરી દીધો. તેમને વળાવવા માટે મદન જ્યારે તેમની સાથે બહાર આવ્યો ત્યારે સહેજ સંકોચથી એણે કહ્યું, ગિરીશ, મારા બાપુજી જરા જૂના વિચારના છે. એક સફળ લગ્નની ગોઠવણ થતી હોય તો હજારો જુઠ્ઠાણા બોલવામાં કશું અજુકતું નથી એમ તેઓ માને છે, પણ હું એ વાત સ્વીકારતો નથી. પહેલાંના વખતમાં છૂટાછેડાનો વિચાર સુદ્ધા કરી શકાતો નહીં, એ વાત જ સાંભળવામાં કદી આવતી નહીં, પણ આજકાલ તેની જરૂરિયાતને આપણે સ્વીકારીએ છીએ. ખેર, આ પ્રસ્તાવ વિશે મેં જે કંઈ હકીકત સાંભળી છે તે હું તને કહું, પછી તો તમે પોતે નિર્ણય લ્યો કે શું કરવું, પણ મને તેમાં ઘસેડશો નહીં, પ્લીઝ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજી એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશો, જેના લેખિકા સુધા મહેતા અને જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. હા હા, તું મને બધી હકીકત કહે, ગિરીશે આગ્રહ કર્યો. જો હું પણ શિકાગોમાં જ રહું છું અને શેખર પણ ત્યાં જ રહે છે. અમારા ઘર વચ્ચેનું અંતર લાંબુ છે, છતાં 50 માઇલ જેટલું જ છે. એક રવિવારે મેં વિચાર્યું કે એને મળી આવું. એ મારા શહેરનો જ હતો એટલે મેં તેની ઔપચારિક મુલાકાત વાત અગાઉથી કરવાની જરૂર નહોતી એમ મેં ધારી અને મુલાકાત લીધી. શેખર ઘરે નહોતો, તે ભારત આવ્યો હતો. તેને ત્યાં એક ગોરી સ્ત્રી જોઈ અને એ સ્પષ્ટ હતું કે તે બંને સાથે રહેતા હતા. તું સમજ્યો ને એનો અર્થ? અને આ બાબત ન સમજી શકે એટલો તું નાનો તો નથી જ. એક પતિ પત્ની તરીકે લગ્ન વિના જ સાથે રહેવું તે 10-1 મિનિટ માટે મેં તેની સાથે વાતો કરી અને જાણી લીધું અને પાછો ચાલ્યો આવ્યો. તેઓ છેલ્લા 2 વર્ષથી સાથે રહે છે. હું પોતે ભારત આવ્યો તે પહેલાં જ મારી બહેનને તે જોવા આવેલો, પણ આવ્યા પછી મેં તેનો પ્રસ્તાવ નકારી દીધો. પહેલાં તો મારી બહેન ખૂબ નારાજ થઈ અને કહેવા લાગી કે હું એ વાતે રાજી નહોતો કે તે પણ અમેરિકા જાય, તેથી હું આવી વાતો કરતો હતો. જ્યારે મેં એને બધી જ હકીકતો જણાવી ત્યારે તે સમજી. ગિરીશ અને મીનાક્ષીને લાગ્યું કે જાણે તેમના પર મન પરથી એક મોટો બોજ હટી ગયો છે. લગ્નને નિશ્ચિત કરાવવું એક પુણ્યનું કામ ગણાય, પણ આ કામ એટલે કે લગ્નને તોડવામાં તમે જે ભાગ ભજવ્યો છે તે એટલું જ મોટું પુણ્યનું કામ કર્યું છે. હો, ગિરીશે ખૂબ આભારવાશ થઈ અને એને આભાર વ્યક્ત કર્યો અને બંને જણા ઘરે પાછા ફર્યા. હવે નીલાબા સાથે આ વાત કેવી રીતે કહેશે એ તમારે માણવું છે. તમારી સાથે જોડાયેલા રહો 90.4 મેગાહર્ટ્ઝ પર રેડિયો પાલનપુર પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: લગ્નને નિશ્ચિત કરવા કરતા એને સફળતાપૂર્વક કોઈના લાભ માટે તોડવું તે મોટા પુણ્યનું કામ છે, એવું ગિરીશે કહ્યું અને એનો આભાર માન્યો. રાત્રે જમતી વખતે નીલાબાએ પોતાના મનની વાતો ફરીથી ઉખેડી. જો શેખર હા પાડે તો કયા હોલમાં લગ્નવિધિ કરીશું, કેવી સાડીઓ ખરીદવી જોઈશે, ચાંદીના કયા વાસણો જોઈશે અને સોનાના ઘરેણાનું શું? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર આરજે આરના સ્વરમાં ડોલર વહુ નવલકથા, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ, અને હું આરજે આર મારા સ્વરમાં આપ સૌને સંભળાવી રહ્યો છું. તેમની આવી વાતોનો કોઈએ પ્રત્યુત્તર આપ્યો નહીં. છેવટે એમનો આ પ્રલાપ સાંભળીને ત્રાસેલો ગિરીશ પોતાના પિતાને કહેવા લાગ્યો, બાપુ એક વાત સાંભળી લો, શેખર જો આ પણ પાડે ને તમારે એ પ્રસ્તાવ નકારી દેવાનો છે. કહી દઉં છું. પણ શા માટે? નીલાબાઈ રોષથી પૂછ્યું. મેં આ શેખર વિશે તપાસ કરી છે, મને જાણવા મળ્યું છે કે તેની એક ગોરી સ્ત્રી મિત્ર છે અને બંને સાથે રહે છે અમેરિકામાં. આ બધું તો કેવળ અફવા છે. જે લોકોને આપણા નસીબની ઈર્ષા આવે અને આપણને સુખી થવા ન ઈચ્છતા હોય તેવા લોકો આવી વાત ચલાવે. ના હો બા, આ વાત મને આપણા એક હિતેચ્છુએ કહી છે. જાણીબૂજીને શા માટે કૂવામાં પડતું મૂકવું જોઈએ? કોણ છે એવા આપણા હિતેચ્છુઓ જેણે આપણને એવી સમયસરની અને મહત્વની માહિતી આપી? જરા કહે તો ખરો ગિરીશ, મનોહરલાલે શાંતિથી પૂછ્યું. ગિરીશે બધી વાત વિગતે વર્ણવી. જુઓ, મેં મારો અભિપ્રાય

દીધો. તેમ છતાં જો તમારે આગળ વધવું હોય તો તમારી ઈચ્છા, ખભા ઉલાળતા ગિરીશે કહ્યું. એ જ વખતે એના કોઈ મિત્રે તેને બહારથી બૂમ પાડી એટલે તે બહાર ચાલ્યો ગયો. સુરભિ રોવા લાગી અને ઘરનું વાતાવરણ દુઃખથી તંગ થઈ ગયું. મીનાક્ષી સુરભિને સહેજ આશ્વાસન આપવા લાગી. નાનકડા પ્રસંગોની પણ જ્યારે પછડાટ મળે ત્યારે દુઃખ થાય જ. પછી શું થયું એ પરિવારમાં એ વાતોને માણીશું આપણે આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગા.

સુરભી રોવા લાગી અને ઘરનું વાતાવરણ દુઃખથી તંગ થઈ ગયું. મીનાક્ષી સુરભીને સહેજે આશ્વાસન આપવા લાગી. બહેન, જરા ધીરજ રાખો. મેં જ તમારા ભાઈને કહ્યું કે આપણે મદન પાસેથી માહિતી મેળવી લઈએ. તમને તો આનાથી પણ વધારે રૂડો મૂર્તિઓ મળી જશે, જોજો ને. અને તમે પરણી

નહીં શકો તેટલા જ ખાતર શેખર માટે નકામા આંસુ નહીં સારતા હોને. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર ડોલર વહુ નવલકથા, જેને લખી છે સુધા મૂર્તિએ અને ગુજરાતીમાં અનુવાદિત કરી છે સુધા મહેતાએ. અને રેડિયો પાલનપુર પર હું આરજે એઆર મારા સ્વરમાં આપ સૌને કહી રહ્યો છું. પણ આશ્વાસનને બદલે આ શબ્દોની અસર અવળી પડી. પરાજય, દુઃખ અને માનહાનિની લાગણીઓનો ત્રાસજનક ઉમેરો અનુભવી રહેલા નીલાબા તો બિચારી મીનાક્ષી ઉપર જ ઉછળી પડ્યા. પોતાની ગર્ભવતી વહુને સતાવવી ન જોઈએ એ બાબતની ઉપેક્ષા કરીને ગિરીશ પ્રત્યેની તેમની રોષની ભાવનાને તેમણે પોતાની કલંકરહિત વહુ પર ઉતારી દીધી. ઓ, ત્યારે તે જ ગિરીશને આમ કરવા ઉત્તેજન આપ્યું હતું એમ જ ને? તે વિના એ મૂર્ખ છોકરો વળી આવી છુપી રીતે વર્તે ખરો? તે જ તારી મોહિનીમાં એને એવો જકડી લીધો છે જેથી મારો દીકરો ઊંધી દિશામાં જઈ રહ્યો છે. સ્તબ્ધ બનેલી મીનાક્ષીએ ધીમેથી કહ્યું, બા, આ શું બોલો છો? સુરભી ચીસ પાડીને બોલી ઉઠી, બા, જે કહે છે તે બરાબર જ છે. મારું અમેરિકા જવાનું રોકવા માટે તમે જ ભાભી બને તે બધું જ કરો છો. તમને મારી ઈર્ષા થાય છે, તમને એવી ઈચ્છા છે કે તમારી જેમ મારે પણ સખત મહેનત કરીને મારો નિર્વાહ કરવો અને એક એક પૈસાની ગણતરી કર્યા કરવી. તેને બદલે અનિતા ભાભીને જુઓ જરા, કેટલા ઉદાર છે, કેટલી કાળજી કરે છે. તમે તો મારી ઈર્ષા કરો છો. તમે વિચારો છો કે હું પણ બહુ ધનવાન બની જઈશ તો તમારું શું થશે? તમને એ બીક છે કે તમે ઘરબાર વિનાના થઈ જશો અને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તમે કેવળ સ્વાર્થી છો, સ્વાર્થી, અને તમારો મૂળ હેતુ એ જ છે. અને બધાને ઉલ્લુ બનાવવા માટે આ મૂર્ખા જેવું નાટક કરી રહ્યા છો. પણ મને તમે મૂરખ નહીં બનાવી શકો, મને બધી જ ખબર પડે છે. કહે છે ને કે લાલચ અને અપેક્ષાઓ ક્યારેક માણસને સાચા અને ખોટાનું ભાન થવા દેતા નથી. આવું જ તો કંઈક નહીં બની રહ્યું હોય. માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: ક્રોધે ભરાઈને મનહરલાલે કહ્યું, સુરભી મો બંધ કર. બાપુ તમે કેટલા ભોળા છો, સુરભી નારાજગીથી બોલી. તમને એમ લાગે છે કે ચળકે તે બધું સોનું છે, પણ તમે એના વિશે કશું જાણતા નથી. એ તો એવી સ્ત્રી છે જેની બગલમાં છુરી ને મુખમાં રામ હોય. એથી જ શાણા લોકો કહે છે કે પહેલા છોકરીના કુટુંબને તપાસો ને પછી જ લગ્ન લ્યો. સારા કુટુંબની દીકરી જેમ કે અનિતા ભાભી તદ્દન નિસ્વાર્થી, સારી ને ઉદ્દાત હોય. તમે સાંભળી રહ્યા છો 90.4 મેગાહર્ટઝ પર ડોલર વહુ નવલકથાના અંશોને, આરજે એઆરના સ્વરમાં. સુરભી, તું હવે વધારે પડતું બોલતી જાય છે. એક વધુ ખરાબ શબ્દ બોલી છે તો હું તારી જીભ ખેંચી લઈશ. અત્યંત ક્રોધમાં કાંપી રહેલા મનહરલાલ ઊભા થઈ ગયા અને તેને ગાલે તમાચો મારવા ઈચ્છતા હોય તે રીતે હાથ પણ ઉગામ્યો. મીનાક્ષીને ખ્યાલ આવી ગયો કે તેના ઘરમાં એક નાનું સરખું વાવાઝોડું આવી ગયું હતું અને કદાચ તે વાતનું વતેસર પણ થઈ શકે તેવું હતું. સુરભીએ કહેલા કેટલાક તદ્દન ખરાબ શબ્દો પચાવવામાં તેને ખૂબ તકલીફ પડે તેવું હતું. તેને આવેલી શંકા કુશંકાઓમાં પણ આટલો હીન આક્ષેપ કદી તેના ઉપર કરવામાં આવશે એવું તેણે ધાર્યું જ ન હતું. ખરાબ રીતે ઘવાયેલા હૃદયથી આવા મોટા હુબલાથી આઘાત પામેલી મીનાક્ષી તેમ છતાં એટલું તો સમજતી હતી કે આ ચિંગારીને સંયમમાં લઈને આગ ફાટી નીકળે નહીં તેવા પ્રયત્નો તેણે જ કરવાના હતા. તેની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી અને તેણે આંસુ લૂછવાનો પ્રયત્ન પણ ન કર્યો. પોતાના હૃદયના આઘાતને તેણે પોતાની પાસેના પ્લેટમાંના ભાતમાં ભેળવી દીધો. કહે છે ને કે ઉદ્દાત્ત સ્ત્રી જીવનના પાત્રોની અંદર મનમાં સહન શક્તિની સાથે કડવા શબ્દો અને ભાવને ગળી જવાની પણ એક કળા અથવા શક્તિ હોય છે. એનો જ પરિચય મીનાક્ષીએ આપ્યો હતો. વધુ આગળ શું થશે એ માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

આઘાતને સહન કરી રહી હતી મીનાક્ષી. ખૂબ જ શાંતિ રાખીને અને છતાં થોડી કડવાશથી તેણે સુરભીને કહ્યું, હું તો તમને મારી બહેનની દ્રષ્ટિએ જોતી હતી અને તમે સુખી થાવ તે માટે જ હંમેશા ઈચ્છા રાખતી હતી. તેથી જ મેં તમારા લગ્નમાં આટલો રસ લીધો અને તમારા કલ્યાણ માટે જ આ બધા પ્રયત્નો કર્યા. પણ હવે પછીથી આ કુટુંબના કોઈ કામમાં હું વચ્ચે પડીશ નહીં. પ્લીઝ મને માફ કરી દો. ભોજન પૂરું કર્યા પહેલાં જ તે ટેબલ પરથી ઉઠી ગઈ અને પરિસ્થિતિમાં આવેલા આ મોટા વળાંકથી મનહરલાલ ઘડીભર વિમૂઢ થઈને ઊભા જ રહી ગયા. મીનાક્ષીના રડમસ અને દુઃખી ચહેરાને જાણે જોવામાં શરમ અનુભવતા ન હોય તેમ સુરભી અને નીલાબા પોતપોતાના વિચારોમાં ડૂબેલા રહ્યા. અને ક્યારેક આ રીતે કુટુંબના સહિયારા પાત્રોમાંથી કોઈ પાત્રનું મનદુઃખ થાય અને જીવનમાં અલગ પોતાના નિર્ણય લે તેની દૂરોગામી અસરો પણ જોવા મળે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજી એઆરના સ્વરમાં સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતીમાં નવલકથાના અંશો અને જેનું નામ છે ડોલર વહુ. આવતા એપિસોડમાં હવે સમય થયો છે મારે તમારાથી અલવિદા કહેવાનો, એટલે આપણે આ વાતનું અનુસંધાન માણીશું. મારી સાથે જોડાયેલા રહો રેડિયો પાલનપુરના કાર્યક્રમ વિશે અને આજના આપણા આ ડોલર વહુના અંશો વિશેના તમારા પ્રતિભાવ અમને મોકલી આપો, તમારી ફરમાઈશ. અને તમે આવા સાહિત્યના કોઈ પણ પુસ્તક સાથે કે નવલકથા કવિતા સાથે જોડાયેલા હોય તો પણ અમારો સંપર્ક કરો. આ સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર આપ સૌને ઇજન આપે છે કે તમને અમે બોલાવીશું તમારી અનુકૂળતાએ, અમારી અનુકૂળતાએ, અને આપની વાત પણ રજૂ કરીશું. ત્યાં સુધી આપણે આ સંબંધોને જાળવી રાખવા માટે 9512966688 પર તમારે વોટ્સએપ કરીને તમારા સંદેશાઓ તમારા અવાજમાં કે ટેક્સ્ટ મેસેજીસથી મોકલવાના. અમારી મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઇડ ફોન અને ગૂગલ પ્લે સ્ટોર પરથી તેમજ આઈફોન માટે આઈટ્યુન સ્ટોર પર

ઝડપથી ડાઉનલોડ કરી શકાય છે. એમાં રહેલા સોશિયલ મીડિયાના વિવિધ પ્રકલ્પો એટલે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ અને ઈમેલ થકી તમે અમારી સાથે સંપર્ક સાધી શકો છો. આ સિવાય રેડિયો ગાર્ડન પર પણ અમે ઉપલબ્ધ છીએ. વિશ્વના કોઈ પણ ખૂણા પર એક સાચા પાલનપુરી, સાચા ગુજરાતીને સામુદાયિક રેડિયો સ્ટેશનનો અવાજ સંભળાવવા ઈચ્છતા હોય અથવા તેમની વાતોને અમારા સમક્ષ લાવવા ઈચ્છતા હોય તો તમારા પ્રતિભાવ મોકલી આપો. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: रक्षाबंधन मात्र ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો બાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: ની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: તું ના મેં.
1: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
2: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
1: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
2: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર 95 બાર

99688 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.